નમસ્કાર, સુપ્રભાત. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે અધિક જ્યેષ્ઠ દિનાંક 11, તારીખ 1 જૂન 2026 અને સોમવાર. અત્યારે 5:58 અને 32 સેકન્ડ્સ થઈ છે. પ્રથમ સભાના કાર્યક્રમો આરંભ કરીએ છીએ. આપ સૌનું સ્વાગત છે. આરંભ કરીએ મંગળ સ્વરથી.

0: ઈશ્વરની ભક્તિ એ કેરી છે અને ધર્મ એ માર્ગ છે. આપણી ભક્તિ આપણી શ્રદ્ધા અનુસાર આકાર લે. ધર્મ પાસે શાસ્ત્રનો આધાર છે અને નીતિ નિયમોની માર્ગદર્શિકા છે. ભક્તિ પાસે ભાવ હોય છે, જ્યારે ધર્મ પાસે ઠરાવ હોય છે. ભક્તિ એટલે ઘરમાં બેસીને થતી પૂજા અને ધર્મ એટલે સમૂહ આરતી. બંનેનું પોતિકું મહત્વ છે. એ જ રીતે કેરી અને માર્ગનું પોતાનું વજૂદ છે. બંનેનો દેખાવ, લગાવ, સ્વભાવ જુદા છે, પણ ફરજ એક જ છે કે પ્રવાસીને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવામાં નિમિત્ત બનવાનું. પ્રવાસીના પહેરવેશ સાથે, જાતિ સાથે, નાતી સાથે, ધર્મ કે કંઠી સાથે એની કોઈ નિસ્બત નથી. એને માટે પાઘડી પરમેશ્વર નથી. એક હું છતાં અનેક હું એ વૈવિધ્ય છે. અનેક હું છતાં એક હું એ ધર્મ છે. કેરીને કોઈ ધર્મ નથી હોતો, એટલે જ એને હમસફર બીજી કેરી જોડે ફાવે છે.
1: સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ, વિષય હતો ઈશ્વરની ભક્તિ, પઠન ચેતાલી જોશી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રથમ સાંભળીએ સમૂહ સ્વરમાં આ શિવ સ્તોત્ર.

0: QR કોડ સ્કેન કરો 5000 નું કેશબેક મેળવો વાહ દિવસ સુધરી ગયો ફસાણો
1: યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે
2: RBI કહે છે
1: જાણકાર બનો સતર્ક રહો
3: હવે સાંભળીએ હરિઓમ શરણના કંઠે આ ભજન ભક્ત સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ નટવર ગિરિ ગોસ્વામીના કંઠે આ ભજન.

0: આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. ત્યારે 6:40 થઈ છે. રજૂ કરીએ છીએ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. વિષય છે ડ્રેગન ફ્રૂટમાં સનબર્નની સમસ્યા અને તેના ઉપાય. પ્રસ્તુતિ સીડી કરમશાણી.
1: હું છું સીડી કરમશ્યાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે ડ્રેગન ફ્રૂટમાં સનબર્નની સમસ્યા અને તેના ઉપાયો. મિત્રો, ડ્રેગન ફ્રૂટ એક સૂર્યપ્રકાશ પ્રેમી પાક છે, પરંતુ અત્યંત તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ઊંચા તાપમાનના કારણે તેના ક્લેડોડ અને ફળ પર સનબર્ન જોવા મળે છે. સનબર્ન એ સૂર્યની કિરણોની સીધી અસરથી છોડના કોષોમાં થતી નુકસાનકારક સ્થિતિ છે. ખાસ કરીને તે માર્ચથી એપ્રિલ મહિનાઓ દરમિયાન જ્યારે દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટા ફેરફાર જોવા મળે છે અને તાપમાન 38 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધુ થઈ જાય છે. પાકના રોપણીના શરૂઆતી તબક્કામાં જો વધુ તાપમાન થઈ જાય તો પાક પૂરેપૂરો નાશ થવાની શક્યતા રહેલી છે. તીવ્ર સૂર્યના કિરણોને લીધે ક્લેડોડમાં ક્લોરોફિલનો નાશ થાય છે અને તે ભાગ ફિક્કો થયેલો દેખાય છે. ક્લેડોડની વૃદ્ધિ ઘટે છે અને નિયંત્રણ ઉપાય ન લેવાય તો છોડ અંતે મરી પણ શકે છે. સનબર્નમાંથી થળનો સડો થઈ આ રોગોના કારણે ઘણું નુકસાન થઈ શકે છે. તેથી ડ્રેગન ફ્રૂટના પાકને સુરક્ષિત રાખવા માટે સનબર્નની સમયસર ઓળખ અને જરૂરી સાવચેતી ખેડૂતો દ્વારા લેવાય તે અત્યંત જરૂરી છે. હવે મિત્રો, સનબર્નના લક્ષણની વાત કરીએ તો ક્લેડોડ અથવા ફળ પર પીળા, ભૂરા અથવા કાળા દાગ દેખાય છે. અસરગ્રસ્ત ભાગ સુકાઈ જવું અથવા સડી જાય છે. ફળની ગુણવત્તા અને દેખાવમાં ઘટાડો થાય છે. ક્યારેક ફળ ફાટી જાય છે અથવા બગડી પણ જાય છે. હવે સનબર્ન થવાના કારણોની વાત કરીએ તો વધુ તીવ્ર સૂર્યપ્રકાશ અને ઊંચું તાપમાન હોય ત્યારે આ થાય છે. પૂરતી છાયાની અછત હોય તો સનબર્ન થાય છે. પાણીની અછત હોય અથવા પોષક તત્વોની અછત હોય તો પણ સનબર્ન થવાના કારણો યોગ્ય હોય છે. હવેના ઉપાયની વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટના ખેતરમાં શેડ એટલે કે નેટ અથવા કુદરતી છાયાનું આયોજન કરવું જોઈએ, જેથી સીધો સૂર્યપ્રકાશ ઓછો પડે. આ ઉપરાંત ઓછા પાણીની જરૂરિયાતવાળા પાકો જેવા કે સરગવો કે સીતાફળને આંતરપાક તરીકે રોપી શકાય. બીજો ઉપાય છે વ્હાઇટ વોશનો. ક્લેડોડ અને છોડના મુખ્ય ભાગ પર ચૂના અને પાણીનું મિશ્રણ લગાડવાથી સૂર્યના કિરણો પરાવર્તિત થાય છે અને સનબર્નની શક્યતા ઘટે છે. સિંચાઈ વ્યવસ્થા દ્વારા પણ ઘટાડી શકાય. યોગ્ય અને નિયમિત સિંચાઈ આપવી જોઈએ જેથી છોડમાં પાણીનું સંતુલન જળવાઈ રહે અને તણાવ ઓછો થાય. ડ્રેગન ફ્રૂટમાં સિંચાઈ દર પોળ દીઠ 8-10 લીટર આપવાથી પાકની સનબર્નની ઇજાને સહન કરવાની ક્ષમતા વધારી શકાય છે. એન્ટી ટ્રાન્સપરન્ટનો ઉપયોગ કરી શકાય. પાંદડા પર એન્ટી ટ્રાન્સપરન્ટનો છંટકાવ કરવાથી પાણીનો વ્યય અટકે છે અને છોડ ગરમી સામે વધુ સહનશીલ બને છે. ડ્રેગન ફ્રૂટમાં સનબર્ન નિયંત્રણ માટે કેઓલિન, કેલ્શિયમ કાર્બોનેટ વગેરેનો છંટકાવ કરી શકાય. એન્ટી ટ્રાન્સપરન્ટનો છંટકાવ માટે કેઓલિનાઇટ પાણીના પ્રતિ લીટર દીઠ 50 ગ્રામ સાથે નીમ સોપ પાણીના પ્રતિ લીટર દીઠ 4 ગ્રામ સાથે સીડ એક્સ્ટ્રેક્ટ અને યુમિક એસિડ પાણીના પ્રતિ લીટર દીઠ 4 મિલીલીટર કરવાથી સનબર્નથી થતું નુકસાન તેમજ ફૂગજન્ય અને બેક્ટેરિયલ ચેપને પણ ઘટાડી શકાય છે. પોષક તત્વોનું સંતુલન કરીને પણ સનબર્ન ઘટાડી શકાય. સંતુલિત ખાતર આપવાથી છોડ મજબૂત બને છે અને સનબર્ન સામે વધુ પ્રતિરોધક બને છે. હવે મિત્રો, ફળને સીધા સૂર્યપ્રકાશથી બચાવી અને સનબર્નથી બચાવી શકાય. ફળ પર છાંયો આપો અથવા યોગ્ય તાલીમ અને કાપણી દ્વારા ફળને સીધા સૂર્યપ્રકાશથી બચાવી શકાય છે. તો મિત્રો, ડ્રેગન ફ્રૂટમાં સનબર્નની સમસ્યામાં એટલું તો ચોક્કસ સમજાય કે સીધે સીધો સૂર્યપ્રકાશ ન મળવો જોઈએ અને એના જે ઉપાયો છે એ ઉપાયો વ્યવસ્થિત કરીએ તો સનબર્નની સમસ્યા ટળી જાય અને ડ્રેગન ફ્રૂટમાં આપણને તંદુરસ્ત ફળ મળે અને સારી એવી ખેડૂતોને આવક થાય. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ડ્રેગન ફ્રૂટ એ કેક્ટસની જાતનું છે. કચ્છમાં ઘણા ખેડૂતો આનું વાવેતર ઘણા સમયથી કરે છે અને સારું એવું વળતર મેળવી રહ્યા છે. ઓછા ખર્ચે વધુ નફો આપતી આ ખેતી, ડ્રેગન ફ્રૂટની ખેતી, ખેડૂતોને ફાયદાકારક સાબિત થાય છે. તેમાં આવતી આવી નાની નાની સમસ્યાઓ એ જો પહેલેથી ધ્યાન આપવામાં આવે તો ડ્રેગન ફ્રૂટનું સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય અને અન્ય ખેતી પાકોની સાથે ડ્રેગન ફ્રૂટની સારામાં સારી આવક મેળવી શકાય.
0: આપ સાંભળી રહ્યા હતા સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. વિષય હતો ડ્રેગન ફ્રૂટમાં સનબર્નની સમસ્યા અને તેના ઉપાય. પ્રસ્તુતિ સીડી કરમ શ્રેણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે 6:45 થઈ છે. રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ કાન, ગાયક કલાકાર રવિન્દ્ર સાઠે.

0: ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. અત્યારે બરાબર 6:55 સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રીલે કરીશું.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ્. પ્રવાચકઃ પુનીત ત્રિપાઠી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદ્ય નવદિલ્યાં મ્યાનમાર દેશસ્ય રાષ્ટ્રપતિના યુ મિન આંગ લાઇંગ ઇત્યનેન સહ ચર્ચાં કરિષ્યતિ. ઉભયોઃ દેશયોઃ મધ્યે ઐતિહાસિકાનાં સભ્યતાનાં ચ સંબંધાન ઇતોપિ સુદૃઢીકરણાય વાર્તાલાપઃ ભવિષ્યતિ. વાર્તાલાપાવધૌ મ્યાનમાર ભારતયોઃ મધ્યે સુરક્ષા સંપર્કૌ ચ સમેત્ય સંપૂર્ણેષુ વિભિન્નેષુ વિષયેષુ ચર્ચાઃ ભવિષ્યંતિ. રાષ્ટ્રીય સુરક્ષા પરામર્શદઃ અજિત ડોભાલઃ ગતરાત્રૌ દિલ્લ્યાં અતિથિગણમાન્યૈઃ સહ મેલનં વિહિતવાન. અવધેયં યત્ મ્યાનમાર દેશસ્ય રાષ્ટ્રપતિ શનિવાસરે ભારતસ્ય પંચદિવસીય યાત્રાયાં બિહારસ્ય ગયાનગરં સંપ્રાપ્તવાન આસીત. મ્યાનમાર દેશસ્ય રાષ્ટ્રપતેઃ

0: नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार सिंपल ठक्कर वांचे छे। सौप्रथम मुख्य समाचार। राज्यभरमां संपूर्ण डिजिटल माध्यम साथे आजथी वस्ती गणतरीना पहला तबक्कानो आरंभ। गीरमां सरकार द्वारा करायेली असरकारक कामगीरी बाद स्वस्थ थयेला सिंहोने वनमां छोड़ाशे। रमकडाना दानना अभियानमां वधुने वधु लोकोने जोड़ावा मुख्यमंत्रीनो अनुरोध। ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે। દેશભૂમિ તારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે બેની ધરપકડ। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય। સમાચાર વિગતવાર। રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે। આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે। આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી। આ અંગે સાંભળીએ એક અહેવાલ।
1: વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાના જણાવ્યા અનુસાર 30 જૂન સુધી ઘરયાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે। આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તીની ગણતરી અને જાતિ ગણતરી હાથ ધરાશે। આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ, 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે। આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને 3 તબક્કામાં તાલીમ પણ અપાઈ છે। મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ।
0: રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવડિયાએ કહ્યું કે અગાઉ ગીર અભયારણ્યની બહાર સિંહોના મૃત્યુના અહેવાલો આવ્યા હતા, ત્યારબાદ વન વિભાગ અને પશુ ચિકિત્સકોએ સાથે મળીને અસરકારક કામ કર્યું અને પરિણામલક્ષી પગલાં લીધા છે। છેલ્લા 3 દિવસમાં 1 પણ સિંહનું મૃત્યુ થયું નથી। 500થી વધુ સિંહોની યોગ્ય સારવાર કરવામાં આવી છે। ચેપગ્રસ્ત સિંહોને અલગ રાખવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે। સારવાર હેઠળના તમામ સિંહો હવે સ્વસ્થ છે અને 2 દિવસમાં તેમને ફરી પાછા તેમના સ્થાને મુક્ત કરાશે।
2: ગીર સેન્ચ્યુરી કે બહાર કુછ લાયન કા ડેથ હોને કા સમાચાર પહેલે છપી થી હમારે જો વન વિભાગ હે ઓર હમારે વેટરનરી ડોક્ટર હે મિલકે ઉન્હોને કાફી કુછ અચ્છા કામ કિયા હે ઉસકી વજહ સે આજ 3 દિન સે એક ભી લાયન કી ડેથ નહીં હુઈ હે। 500 સે જ્યાદા જો લાયન હે ઉનકા ડી ટિકિંગ ઓર ડી વોર્મિંગ પ્રોસેસ કી ગઈ હે ઓર વો સભી લાયન જો ટ્રીટમેન્ટ હો રહી હે સભી તંદુરસ્ત હે ઓર 1-2 દિન મે હી ઉનકો રિલીઝ કિયા જાયેગા।
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટોડિયા વિધાનસભા મત વિસ્તારમાં બોપલ ઘુમા સ્થિત આરોહી ટ્વિન્સ બંગલો ખાતે રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત મેગા રમકડા કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો। આ અભિયાન સમાજના વિવિધ વર્ગોને એક માનવીય કાર્ય સાથે જોડે છે। પોતાના બાળકોના રમકડા અન્ય બાળકો સાથે વહેંચવાની ભાવના સામાજિક ભાવના અને માનવતાના મૂલ્યોને તથા પરિવાર ભાવનાને વધુ મજબૂત બનાવે છે।
3: આપણા છોકરાઓ જેની પાસે વ્યવસ્થા છે એ લોકોના રમી રહેલા રમકડા એકત્રિત કરી અને જે રમકડા રમવા યોગ્ય હોય એટલા બધા જ રમકડા આંગણવાડીમાં ભણતા છોકરાઓ સુધી પહોંચે અને એ લોકો પણ આ બધા જ રમકડા રમે એ ઉદ્દેશ સાથે આખા લોકસભામાં આ કાર્યક્રમ થઈ રહ્યો। સૌને જો અહીંયા ઘણા બધા દીકરાઓને મેં એવું પૂછ્યું છે કે ભાઈ તારે રમવું છે બેટા, તારે પાછું લઈ જવું છે, તો એકદમ પ્રેમથી ના પાડી અને આપ્યું છે અને કોઈક છોકરા રડતા હતા કે ના મારે તો
0: મુખ્યમંત્રીએ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુ ને વધુ રમકડા દાન કરી જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। ગુજરાત યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટ માટેની 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવવામાં આવશે। રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી અને પ્રથમ વખત જીકાસ પોર્ટલ પર જોડાયેલી 19 જેટલી ખાનગી યુનિવર્સિટીઓમાં આજે 64,000 બેઠકો માટે પ્રવેશ જાહેર કરાશે। અત્યાર સુધીમાં 2,88,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે નોંધણી કરાવી છે। ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએ, બીકોમ, બીએસસી અને બીબીએના અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવામાં

0: આવશે. દેવભૂમિ દ્વારકામાં નકલી અને એક્સપાયરી દવાઓના કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. એસઓજી અને ખેતીવાડી વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં 5.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખેડૂતો સાથે છેતરપિંડીના કેસમાં રાવલ ગામે આવેલા એક કૃષિ કેન્દ્ર અને ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. આ કેસમાં કેન્દ્રના 2 સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલી દવાઓ ઉપર સ્ટીકર ન હતા અને કેટલીક દવાઓની એક્સપાયરી ડેટવાળી હતી. તપાસ દરમિયાન એનપીકે ખાતરની 135 બોરીમાં સ્ટોક અને બિલની ગંભીર વિસંગતતા સામે આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @eirnews_abad ફોલો કરશો. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને આઈપીએલ ટાઇટલ સફળતાપૂર્વક જાળવી રાખ્યું. અગાઉ પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે વોશિંગ્ટન સુંદરના 37 બોલના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા. બેંગલુરુ તરફથી રસિક સલામદારે 3, જ્યારે ભુવનેશ્વર કુમાર અને જોસ હેઝલવુડે 2-2 વિકેટ ઝડપી હતી. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ વિરાટ કોહલીના 42 બોલમાં 79 રનની મદદથી 18 ઓવરમાં 5 વિકેટે 161 રન બનાવીને લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કર્યું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. વૈભવ સૂર્યવંશીને સિઝનના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન જાહેર કરવામાં આવ્યા. તેમણે 776 રન સાથે ઓરેન્જ કેપ પણ જીતી. કાગીસો રબાડાએ સિઝનમાં 29 વિકેટ સાથે પર્પલ કેપ જીતી. દર વર્ષે 1 જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આજે દૂધ માત્ર એક પૌષ્ટિક આહાર નથી રહ્યું, પરંતુ પશુપાલન સાથે જોડાયેલા કરોડો પરિવારોની આજીવિકાનો મજબૂત આધારસ્તંભ બન્યું છે. ગુજરાત આજે વાર્ષિક 19 મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.8% જેટલો મહત્વનો ફાળો આપી રહ્યું છે. છેલ્લા 2 દાયકાની વાત કરીએ તો રાજ્યના દૂધ ઉત્પાદનમાં 12.5 મિલિયન ટનનો રેકોર્ડ બ્રેક વધારો થયો છે, જેના પરિણામે ગુજરાત આજે દેશમાં 4થા ક્રમે પહોંચ્યું છે. 1 જૂન 1964ના દિવસે વલસાડ જિલ્લાની સ્થાપના થતા આજે વલસાડ તેના રચનાના દિવસને ઉજવી રહ્યો છે. અખૂટ નૈસર્ગિક સૌંદર્ય અને પ્રવાસનના એક મહત્વના સ્થળ તરીકે વલસાડ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયા બાદ સાંજ અને રાત્રિના સમયે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આગાહી કરી હતી.
1: एक टीम में थोड़ा सा साउथ गुजरात रीजन में हैवी रेन एक्सपेक्टेड है, जिसमें कि नर्मदा तापी और डांग इत्यादि. इसी के साथ ही अगर टेम्परेचर की बात करें तो उत्तर गुजरात रीजन में और साउथ गुजरात रीजन में थोड़े से ड्रॉप हुए हैं, 2-3 डिग्री. अहमदाबाद का भी डाउन हुआ है. और जो अभी थोड़ा सा अनइंटेंसी के साथ हम 3 दिन एक्सपेक्ट करें कि 9-8 रहेगा, मतलब कोई विशेष बदलाव नहीं आएगा. उसके बाद फिर से ड्रॉप है 2-4 डिग्री का टेम्परेचर, मैक्सिमम टेम्परेचर में. और जहां तक वेदर की बात है तो जनरली क्लाउडी स्काई रहेगा.
0: ભારતીય હવામાન વિભાગે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 50 તાલુકાઓમાં 1 ઇંચ સુધી અને રાજ્યના 6 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલ છે. મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે અચાનક ભારે પવન અને વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદના કારણે વ્યાપક નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરાયેલી આગાહી મુજબ વલસાડ જિલ્લામાં રવિવારના રાંજે વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજ્યભરમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો આરંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલી અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખામાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે. દેવભૂમિ દ્વારકામાં

0: માટેની નકલી દવાઓ સાથે બેની ધરપકડ. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ભક્તિ સંગીત નો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળીએ એક શુભ ભજન. ગાયક કલાકાર અનુરાધા પૌડવાલ અને સુરેશ વાડકર.

અને હવે સાંભળીએ રજતસિંહ અને સાથીઓના કંઠે આ ભજન. સંગીતનો કાર્યક્રમ વંદના આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી.

0: આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીત નો કાર્યક્રમ વંદના. પૈસાની આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. અત્યારે 7:35 થઈ છે. રજુ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે વિશ્વ દૂધ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન બીરલ રાણા.
1: દર વર્ષે 1 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ મિલ્ક ડે એટલે કે વિશ્વ દૂધ દિવસ

0: દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત વર્ષ 2001માં ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા કરવામાં આવી હતી. દૂધ માનવ જીવન માટે પૌષ્ટિક આહારનું મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને આરોગ્ય, કૃષિ, પશુપાલન તથા ગ્રામ્ય અર્થતંત્ર સાથે તેનું ગાઢ જોડાણ છે. વિશ્વ દૂધ દિવસનો મુખ્ય હેતુ દૂધના પૌષ્ટિક ગુણો વિશે જાગૃતિ ફેલાવવાનું, દૂધ ઉત્પાદકોના યોગદાનને માન્યતા આપવાનું અને ડેરી ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી, પોટેશિયમ અને અનેક પોષક તત્વો રહેલા હોય છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં દૂધ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વૃદ્ધો માટે હાડકા મજબૂત રાખવામાં તથા યુવાનો માટે તાકાત અને ઉર્જા પૂરું પાડવામાં દૂધ અત્યંત ઉપયોગી છે. તેથી જ ભારતીય સંસ્કૃતિમાં દૂધને પવિત્ર અને આરોગ્યવર્ધક માનવામાં આવે છે. ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર દેશ તરીકે ઓળખાય છે. દેશમાં શ્વેત ક્રાંતિ દ્વારા દૂધ ઉત્પાદનમાં ઐતિહાસિક વધારો થયો હતો. વર્ગીસ કુરિયનને ભારતમાં શ્વેત ક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવે છે. તેમના પ્રયત્નોથી સહકારી દૂધ આંદોલનને નવી દિશા મળી અને લાખો ગ્રામ્ય પરિવારોને રોજગાર પ્રાપ્ત થયો. આજે ભારતનો ડેરી ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાનો મજબૂત આધાર સ્તંભ બની ગયો છે. ગુજરાત રાજ્યનું દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશેષ સ્થાન છે. અમૂલ જેવી સહકારી સંસ્થાએ ગુજરાતને વિશ્વભરમાં આગવી ઓળખ અપાવી છે. ખેડૂત આધારિત સહકારી મોડેલ દ્વારા ગ્રામ્ય મહિલાઓ અને પશુપાલકોને આર્થિક સશક્તિકરણ મળ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં દૂધ ઉત્પાદન મુખ્ય વ્યવસાય તરીકે વિકસ્યું છે. દૂધ સંઘો દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ, પશુ આરોગ્ય સેવા અને આધુનિક ટેકનોલોજીની મદદ મળે છે. ગુજરાતમાં પશુપાલન અને ડેરી ઉદ્યોગ માત્ર આર્થિક પ્રવૃત્તિ નથી, પરંતુ ગ્રામ્ય જીવનશૈલીનો અગત્યનો ભાગ છે. ગામડામાં વહેલી સવારે દૂધ એકત્રિત કરવાની પ્રક્રિયા, દૂધ મંડળીઓ અને સહકારી વ્યવસ્થાઓ લોકોના જીવન સાથે ગાઢ રીતે જોડાયેલી છે. વિશ્વ દૂધ દિવસના અવસરે શાળાઓ, ડેરી સંસ્થાઓ અને સરકારી વિભાગો દ્વારા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો, રેલીઓ અને સેમિનારો યોજવામાં આવે છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો અહીંનું પશુપાલન વિશેષ મહત્વ ધરાવે છે. કચ્છના માલધારીઓ અને પશુપાલક સમુદાયો પરંપરાગત રીતે ગાય, ભેંસ, ઊંટ અને બકરાનું પાલન કરતા આવ્યા છે. કચ્છની ભૌગોલિક અને હવામાન પરિસ્થિતિ પડકારજનક હોવા છતાં અહીંના લોકો પશુપાલન દ્વારા જીવન નિર્વાહ કરે છે. કચ્છી ભેંસ અને બન્ની વિસ્તારમાં જોવા મળતી પશુ જાતિઓ દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. કચ્છમાં દૂધ ઉત્પાદનથી ગ્રામ્ય પરિવારોને રોજગાર અને આવક મળે છે. ઘણા વિસ્તારોમાં મહિલાઓ દૂધ એકત્રિત કરવા, પશુ સંભાળ અને દૂધ વેચાણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્થાનિક ડેરી મંડળીઓ દ્વારા દૂધને બજાર સુધી પહોંચાડવામાં સહાય મળે છે. આજકાલ કચ્છમાં દૂધ આધારિત ઉત્પાદનો જેમ કે ઘી, છાશ, દહીં અને માવાનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. વિશ્વ દૂધ દિવસ આપણને દૂધના મહત્વ સાથે પશુપાલકોના પરિશ્રમની પણ યાદ અપાવે છે. દૂધ ઉત્પાદન પાછળ લાખો ખેડૂતો અને પશુપાલકોની મહેનત રહેલી છે. બદલાતા સમયમાં સ્વચ્છ દૂધ ઉત્પાદન, પશુ આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ અને આધુનિક ડેરી વ્યવસ્થાનો વિકાસ ખૂબ જરૂરી બન્યો છે.
1: આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો વિશ્વ દૂધ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડીક ક્ષણોમાં એટલે કે બરાબર 7:40 સવારનું બુલેટિન જે ભુજ સમાચાર વિભાગ દ્વારા આપવામાં આવે છે તપાસે.

0: આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં આજથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજીટલ માધ્યમથી હાથ ધરાશે. આ અગાઉ વર્ષ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું, 30મી જૂન સુધી ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારે વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા શ્રી મયાત્રાએ અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5મી જૂને સુરતના પ્રવાસે આવશે. તેમની મુલાકાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. બેઠક બાદ માહિતી આપતા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું, શ્રી મોદી 18,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. તેમની પ્રેરણાદાયી પહેલ અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કેરળમના સાજી વલ્શેરિલ વિશે વાત કરી, જે એક મફત સ્વિમિંગ ક્લબ ચલાવે છે, જેણે 15,000થી વધુ લોકોને સ્વિમિંગ શીખવામાં મદદ કરી છે. તેમણે ઉત્તરપ્રદેશના બસ્તીના આકાશ ગુપ્તાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો, જેમણે મનોરમા નદીને સાફ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું. શ્રી મોદીએ ગોવાના નિવૃત્ત શિક્ષક બાલકૃષ્ણ અય્યાની વાત પણ શેર કરી, જેમણે પાણીની અછતના મુદ્દાઓને ઉકેલવા માટે કામ કર્યું. તેમણે સૈનિકોના કલ્યાણમાં યોગદાન બદલ તમિલનાડુના શિક્ષિકા ગિરિજા અમ્માની પણ પ્રશંસા કરી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવી સતત બીજા વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગનો બીજો ખિતાબ જીતી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરના અંતિમ જંગમાં ગુજરાતની ટીમે 8 વિકેટ ગુમાવી 155 રન કર્યા હતા. બેંગલુરુની ટીમ 18 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 161 રન કરી ખિતાબ જીતી લીધો હતો. વિરાટ કોહલી 75 રન કરી નોટ આઉટ રહ્યા હતા. રાશિદ ખાને સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. એ અગાઉ ગુજરાતની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 155 રન કર્યા હતા. વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 50 રન કર્યા હતા. બેંગલુરુની ટીમના રસિક ડરે 3 વિકેટ ઝડપી હતી. 2 મહિના ચાલેલી સ્પર્ધામાં 10 ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર રાજ્યની સાથે આજથી જિલ્લામાં પણ વસ્તી ગણતરીની કામગીરીના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થશે. 1 થી 30 જૂન સુધી ચાલનાર આ પ્રથમ તબક્કામાં વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાયેલા ગણતરીદારો ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરશે. જિલ્લામાં વસ્તી ગણતરીના કાર્યને પાર પાડવા માટે 4,000 જેટલા ગણતરીદારને ફરજ સોંપવામાં આવી છે. વસ્તી ગણતરીના આ પ્રથમ તબક્કામાં કામગીરી કરનારા ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા સહિતના 33 પ્રશ્ન પૂછવામાં આવશે. સંપૂર્ણ ડિજીટલ ફોર્મેટમાં પ્રથમવાર હાથ ધરાનારી વસ્તી ગણતરીમાં એકત્રિત કરાયેલ ડેટા સીધો સેન્સસ ડેટા પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. અત્રે યાદ અપાવીએ કે 17મી મે થી 31મી મે સુધી સ્વગણતરી ઝુંબેશ હાથ ધરાઈ હતી. જિલ્લામાં આ સમયગાળા દરમિયાન 9,000 લોકોએ સ્વગણતરી અભિયાનમાં પોતાની વિગતો ભરી છે. દરમિયાન વસ્તી ગણતરીના બીજા તબક્કામાં તારીખ 9મી થી 28મી ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તીની ગણતરી અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે. જૂની પેઢીના પીઢ પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુરનું મુંબઈ ખાતે અવસાન થયું છે. તેમની વય 89 વર્ષની હતી. 1954 થી 1988ના સમયગાળામાં તેમણે ફિલ્મી જગતમાં પાર્શ્વગાયિકા તરીકે નામના મેળવી હતી. તેમણે હિન્દીમાં 740થી વધુ ફિલ્મી અને ગેર ફિલ્મી ગીતો ગાયા હતા. હિન્દી ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ તેમણે ગીતો ગાયા હતા. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસમાં હવે તપાસનો વ્યાપ વધુ મોટો બન્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં 1,100 કરોડ રૂપિયાના માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે આ સમગ્ર કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ પણ તપાસમાં જોડાઈ છે. એનઆઈએની તપાસ સાથે હવે આ કેસ માત્ર માદક પદાર્થની હેરાફેરીનો નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય માળખું, વિદેશી જોડાણ અને દેશવ્યાપી શૃંખલાની તપાસ સુધી પહોંચે તેવી સંભાવના છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષોભ, ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશ

પ્રદેશમાં ખેત બચાવો અભિયાન શરૂ કરશે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઈરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓ સામેલ નથી જેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન આંગ લિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ચર્ચાઓ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને વધુ મજબૂત બનાવવા પર કેન્દ્રિત રહેશે. આ વાટાઘાટોમાં સુરક્ષા અને કનેક્ટિવિટી સહિત પરસ્પર સહયોગ સંબંધિત વિવિધ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ આંગ લિંગ શનિવારે ભારતની 5 દિવસની મુલાકાતે બિહારના ગયા પહોંચ્યા હતા. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ આવતીકાલે મુંબઈ પણ જશે, જ્યાં તેઓ ઉદ્યોગ અને વ્યાપાર સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. આ અભિયાન 30 જૂન સુધી ચાલશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ખાતરોના સંતુલિત અને યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. શ્રી ચૌહાણે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના અને માટી આરોગ્ય કાર્ડ જેવી યોજનાઓના લાભ ખેડૂતોને આપવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. કૃષિમંત્રીએ આ અભિયાનને જનભાગીદારી દ્વારા વ્યાપક જન આંદોલન બનાવવા હાકલ કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચાર્ડ માયલ્સ આજે નવી દિલ્હીમાં બીજા ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદની સહ અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ આ બેઠકમાં સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા, સૈન્ય વચ્ચે તાલમેલ વધારવા અને સંરક્ષણ ઉદ્યોગમાં ભાગીદારી, સહવિકાસ અને સહ ઉત્પાદનની તકો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠકો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3 બેઠકો, ઝારખંડમાં 2 બેઠકો, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે મતદાન થશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને જનતા દળ એસના નેતા એચડી દેવગૌડા, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ્યોર્જ કુરિયન, રમીતસિંહ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતના સભ્યોનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશામાં 1-1 રાજ્યસભા પેટાચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને તમિલનાડુથી એઆઈએડીએમકેના સાંસદ સીવી શણમુગના રાજીનામાથી આ બેઠકો ખાલી પડી છે. આજથી 8 જૂન સુધી નામાંકન દાખલ કરી શકાશે. મતદાન આ મહિનાની 18મી તારીખે થશે અને મતગણતરી પણ તે જ દિવસે થશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ કહ્યું છે કે તે ઓનલાઈન પોર્ટલમાં જોવા મળતી ખામીઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જે તાજેતરમાં સામે આવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે જણાવ્યું કે વિવિધ સરકારી એજન્સીઓ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સાયબર સુરક્ષા નિષ્ણાંતોની એક ટીમ છેલ્લા કેટલાક દિવસોથી આ સિસ્ટમને મજબૂત બનાવવા અને પોર્ટલને વધુ સુરક્ષિત બનાવવા માટે કામ કરી રહી છે. બોર્ડે એમ પણ કહ્યું કે ઓળખાયેલી કેટલીક ખામીઓને દૂર કરવામાં આવી છે. મહારાષ્ટ્રના શાસક મહાયુતિ ગઠબંધને આગામી વિધાનસભાની ચૂંટણી માટે 17 બેઠકોનું વિભાજન નક્કી કર્યું છે. કરાર મુજબ ભાજપ 11 બેઠકો, શિવસેના 4 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી 2 બેઠકો પર ચૂંટણી લડશે. વિપક્ષ મહાવિકાસ આઘાડીએ 17 બેઠકોમાંથી 15 બેઠકો માટે પોતાનું વિભાજન જાહેર કરી દીધું છે, જેમાં કોંગ્રેસ 8, શિવસેના યુબીટી 4 અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી 3 બેઠકો પર ચૂંટણી લડશે. બાકીની નાસિક અને નાંદેડ બેઠકો માટે ચર્ચા હજુ પણ ચાલુ છે. આ ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની આજે છેલ્લી તારીખ છે. સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. એ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ_ABAD ને ફોલો કરશો.

0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવા મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇરાન સાથેનો તેમનો પ્રસ્તાવિત કરાર પરમાણુ મુદ્દાઓને સામેલ નથી કરતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું કે કરાર સ્પષ્ટપણે જણાવે છે કે ઇરાનને પરમાણુ હથિયાર મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેમાં પરમાણુ પ્રવૃત્તિઓ સંબંધિત વિગતવાર જોગવાઈઓ સામેલ છે. મીડિયા અહેવાલો મુજબ ટ્રમ્પ ઇરાન પાસેથી હોર્મુઝ સમુદ્ર ધુણીને ફરીથી ખોલવા અને તેહરાન માટે નાણાકીય લાભ ઉપર મર્યાદા ઇચ્છે છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા ઇરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના ભંડાર પર નિયંત્રણ લેશે અને તેનો નાશ કરશે. જોકે ઇરાને જણાવ્યું હતું કે તેના પરમાણુ કાર્યક્રમની વિગતો હાલમાં કોઈ ચર્ચા થઈ રહી નથી અને ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ કરારમાં નાણાકીય જોગવાઈઓ સામેલ નથી. ઇરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘાર ગાલિફકે જણાવ્યું હતું કે જ્યાં સુધી ઇરાનના અધિકારોનું રક્ષણ ન થાય ત્યાં સુધી તેહરાન કોઈપણ સોદાની મંજૂરી આપશે નહીં. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું ગઈકાલે મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. તેઓ 1950 થી 1970ના દાયકા સુધી હિન્દી, મરાઠી અને અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં ફિલ્મ સંગીતમાં તેમના મધુર ગાયન માટે જાણીતા હતા. તેમનો જન્મ 28 જાન્યુઆરી 1937 રોજ બાંગ્લાદેશના ઢાકામાં થયો હતો. તેમણે 1950ના દાયકાના મધ્યમાં હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો અને સુપ્રસિદ્ધ સંગીતકારો અને ગાયકો ખાસ કરી મોહમ્મદ રફી સાથે સેંકડો ગીતો ગાયા હતા. તેમના કેટલાક સૌથી પ્રખ્યાત ગીતોમાં આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે, ના કરતા પ્યાર, તુમને પુકારે ઓર હમ ચલે આયે સામેલ છે. તેમણે મરાઠી સંગીતમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મહારાષ્ટ્રના રાજ્યપાલ જીષ્ણુદેવ વર્મા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ સુમન કલ્યાણપુરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ રાજસ્થાનમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. દિલ્હીમાં આંશિક વાદળછાયું આકાશ રહેવાની સાથે હળવા વરસાદ અને વાવાઝોડાની પણ આગાહી કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. મંત્રી પરિષદમાં 35 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 11 વાગે લોકભવન ખાતે યોજાશે. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 156 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વિરાટ કોહલીના 75 રનની મદદથી બેંગલુરુએ 2 ઓવર બાકી રહેતા મેચ જીતી લીધી હતી. અગાઉ ગુજરાતે 20 ઓવરમાં 155 રન બનાવ્યા હતા, જેમાં વોશિંગ્ટન સુંદરે 37 બોલમાં 50 રન બનાવ્યા હતા. રાજસ્થાનના ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
1: નમસ્કાર. આજના મુખ્ય અખબારોએ આઈપીએલ ક્રિકેટમાં આરસીબીની જીતના સમાચારને મુખ્ય હેડલાઇન બનાવી છે. સંદેશે આરસીબી ટીમની તસવીરો સાથે જીટી હાર્યું, આરસીબી સતત બીજીવાર આઈપીએલ ચેમ્પિયનને મુખ્ય શીર્ષકમાં છાપ્યા છે. ગુજરાત સમાચારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સતત બીજી વખત આઈપીએલ ચેમ્પિયનની તસવીરો સાથે મુખ્ય પાન પર સ્થાન આપ્યું છે. વિજય ભાસ્કર આરસીબી ફરી ચેમ્પિયન ત્યારે 18 વર્ષ લાગ્યા હતા.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઇરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓનો સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીતી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે.

સાત વાગીને 55 મિનિટ અને 32 સેકન્ડ્સ થઈ છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ રૂપરેખા, જેમાં આપ સાંભળશો અમારા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો.

અત્યારે 8:30 મિનિટે સમાચાર હેડલાઇન સપાશે. ત્યારબાદ 8:32 મિનિટે પક્ષી કાર્યક્રમ હલો કરિયમ દાલ, જેમાં આપ સાંભળશો ચિતા અચિંધા વરી કચ્છ મેં પ્રસ્તુતિ વિષ્ણુ ગોળ.

39 મિનિટે રજૂ કરીશું સમાચાર હેડલાઇન્સ. ત્યારબાદ 9:32 મિનિટે સંતવાણી કાર્યક્રમમાં આપ સાંભળશો પ્રાણલાલ વ્યાસના કંઠે કેટલાક ભજનો.

આપ સાંભળી રહ્યા હતા અમારા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો રૂપરેખા અંતર્ગત પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે જોઈએ સ્થાનિક હવામાન. વધુમાં વધુ ઉષ્ણતામાન 37 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ઓછામાં ઓછું ઉષ્ણતામાન 27 ડિગ્રી સેલ્સિયસ ભુજ ખાતે નોંધાયું. હવામાન અંગેની માહિતી આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે બરાબર 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોને પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા

અભિનંદન કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને સુરતમાં પ્રવાસે આવશે. તેમની મુલાકાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

પીએમ સ્વનિધિ યોજનાએ નાના વ્યવસાયોને પાયાને બદલી નાખ્યો. સંરક્ષણ સચિવ રાજેશકુમારસિંહે આજે સિંગાપોરમાં યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા પેટ હેરિગન સાથે વાતચીત કરી. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે છેલ્લા 12 વર્ષના ટેકનોલોજીકલ પરિવર્તન દરમિયાન ભારત ટેકનોલોજી અપનાવનારને બદલે ટેકનોલોજી લીડર તરીકે ઉભરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે આજે અગરતલામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજનાએ દેશભરના નાના વ્યવસાયકારોના પાયાને બદલી નાખ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવી સતત બીજા વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગનો બીજો ખિતાબ જીતી લીધો. રાજ્યમાં આજથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ. કચ્છના દરિયામાંથી પકડાયેલ 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં એનઆઈએ જોડાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગ્યે.

830 મીટર જો વિશેષ સંરક્ષિત વિસ્તાર બનાવીને પણ આવ્યો હોય. 2009 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સિંગાપુરથી ગુજરાતને 2 જોડી ચિત્તેજી ખણી આવ્યા અને જૂનાગઢ જે શક્કરબાગ જે પ્રાણી સંગ્રહાલયમાં રખેવી આવ્યા પણ એ અનુકૂલન એની જો ન સાધી શક્યા એટલે મૃત્યુ પામ્યા. ત્યારબાદ 2022 માં નામિયાથી ભારતના 8 આફ્રિકન ચિત્તાઓ 3 નર અને 5 માદાઓ અને ફેબ્રુઆરી 2023 ને દક્ષિણ આફ્રિકાથી 12 આફ્રિકન ચિત્તાઓ જેમને 7 નર અને 5 માદાઓ મધ્યપ્રદેશ છે કુલુ નેશનલ પાર્કને તેડી આવ્યા અને માર્ચ 2026 જે સ્થિતિ નિર્માવાનું તહેવર ચિત્તેની સંખ્યા ભારતને 53 અને ભારતને 33 જેટલા 12 ચિત્તાએ જો પણ જન્મ થયો હોય. ભારત હેવર સુધી નામિયા સાઉથ આફ્રિકા અને બોટસ્વાનાથી ચિત્તાએ જો પુનર્વસન જે પ્રયાસ કિયે. અને આ કહી દીધું કે ગત વખત કચ્છ મેં દીપડા કા અંજ અને દીપડે કે પાંચો કો ચિત્તો હોય પણ દીપડો અને ચિત્તે મેં ખૂબ ફરક હૈ. ચિત્તો કુરવે ત્યાં કી ચિત્તો કુરવે એ ગાલ કરીએ તો ચિત્તો બિનારી કુલ જો પ્રાણી હૈ જેનું વૈજ્ઞાનિક નામ હૈ એસિમિયોક્સ જાપ્ટુસ અને વન્યજીવ સંરક્ષણ ની દ્રષ્ટિએ એ અત્યંત મહત્વની પ્રજાતિ હૈ. આંતરરાષ્ટ્રીય સ્તરે IUCN દ્વારા સંવેદનશીલ શ્રેણીને એપેન્ડિક્સ 1 મેં ભારતીય વન્યજીવન એપેન્ડિક્સ 1 મેં એનું જે સંરક્ષણ કરીને આવ્યો હોય જડે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ શેડ્યુલ 1 હેઠળ એની કે રક્ષણ મળ્યું હોય. વિશ્વ જો સૌથી વધારે ઝડપી દોડતો સસ્તન કોઈ પ્રાણી રહે તો એ ચિત્તો હોય અને ચિત્તેજી મહત્તમ ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેતો પરંતુ એ મહત્તમ ઝડપ 100 મિનિટ સુધી જ એ જાળવી શકે તો એમ જો આયુષ્ય રહેતો 12 વર્ષ એટલે કે 12 વર્ષ સુધી ચિત્તો જીવી શકે તો. ભારતીય ચિત્તેજી વસ્તીજી ગાલ કરીને આવેલું તો એનો જવાજ હતો કે મુગલ સમ્રાટ અકબરજી સમયમાં 2000 થી પણ વધુ ચિત્તા પામે તેવા પરંતુ સ્થાનિક શાસકો વટા એની જો શિકાર વધતો ગયો અને માનવ વસ્તી જીવ જીવ વધતી ગઈ તેથી ભારતની ચિત્તેજી વસ્તી જો નોંધ પાત્ર ઘટાડો થઈ આવ્યો. વર્ષ 1948 ની દેશ જે અંતિમ ત્રણ ચિત્તેજો શિકાર તત્કાલીન મધ્યપ્રદેશ અને હાલ જે છત્તીસગઢ કોરિયા જે રજવાડા જે મહારાજ રામાનુજ પ્રતાપસિંહ દેવ કહેવા ભારત ની જે 1952 ની એશિયન ચિત્તા લુપ્ત જાહેર કરીને આવ્યા એની જે શરીરની આંખો થી મોં સુધી બહુ કાળા રંગ જ્યાં હેઠળ હેરેલા મિલતા હોવા અને આખું શરીર કાળે ટપકેથી ભરેલું હોવું. આફ્રિકન ચિત્તેજી સરખામણીની એશિયન ચિત્તેજો કદ નીંધો મથો ટૂંકું ગરદન લંબી અને આખી વૃત્તિ હોય. વિશ્વમાં માત્ર આફ્રિકા અને એશિયા ખંડની જે ચિત્તા નેરેલા વેલેતા અને દીપડીજી સરખામણી મેં ચિત્તેજી ગાલ કર્યું તો દીપડીજી સરખામણી મેં ચિત્તેજો શરીર પાતળું અને પગજી લંબાઈ વધારે વહેતી. ચિત્તેજી શરીરમાંથી ગોળ કાળા ટીકા વહેતા જ્યારે દીપડીજી શરીરમાંથી ચકતા અને રોટેજ વહેતા. ચિત્તેજી ચહેરામાંથી અને નાકજી બોય બાજુએ અખમજા કાળી લીટી નીકળતી હતી અને ચહેરો પણ દીપડેથી નીંધો વહેતો. દીપડેજી પગજા નખ સંકોચાઈને આવરણ સંપૂર્ણપણે ઢકાઈ વહેતા જ્યારે ચિત્તેજા નખ ખોલાવે. પ્રોજેક્ટ ચિત્તા 2022 જો આવ્યો એમ વિશે ગાલ કર્યું તો ભારત સરકાર ચિત્તા પુનર્વસવાટલા કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા મંત્રાલય દ્વારા નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી જે 19મી બેઠક મેં ભારતની પુનઃ ચિત્તા વસવાટ પ્રોજેક્ટ જો પ્લાન રજૂ કરી મેં હાણે કચ્છમાં ચિત્તા અચિંદા તો કચ્છમાં કોઈ ફાયદા થીંદા તેની ગાલ કરણી હૈ તો ચિત્તાએ જો મેદાન હૈ એના કરીને પ્રમુખ માંસાહારી પ્રાણી હૈ ચિત્તો તેના કરીને થોડી વ્યવસ્થા કરવી પડતી એના કરીને સંતુલિત વાતાવરણ થીંદો અસંતુલિત વિવસન તંત્ર મેં સંતુલિત પુનઃવસવાટ થી ભારતમાં પ્રવાસન ક્ષેત્ર વધતો એની સાથે સાથે દેશમાં પર્યાવરણની સુધારા ચિંતા એ પ્રોજેક્ટ સફળ થીંદો તો સ્થાનિક લોકો કે રોજગારી મળતી અને એમ પ્રોજેક્ટ થી જંગલ કે સંરક્ષણ મળતો જંગલ વધતા અન્ય વન્યજીવ પણ વધતા એને જો પણ સંરક્ષણ થીંદો એ મળે એના ફાયદા ગાય કર્યું તો મધ્યપ્રદેશ કુલુ નેશનલ પાર્કની પ્રથમ ચિત્તા સફારી શરૂ કરીને આવી હતી અને 1970 દશકની રણજીતસિંહ ઝાલા અને 2003 ચાવડા દ્વારા ચિત્તા પુનઃવસવાટ કરીને નીતિ ઘડતર કરીને આવેલી. ભારતમાં ત્યાં ચિત્તા લેડી તરીકે જાણીતી પ્રદન્યા ગેડાકર દેશજી પ્રથમ ચિત્તા સંરક્ષણ વિશેષજ્ઞ હતી. ભારતની ચિત્તે જો પુનઃવસવાટ જે કાયદાકીય પ્રક્રિયા ભેણ પ્રદન્ય ગેડાકરે મહત્વ જો ભાગ હેનગાલમાં ભજવ્યા. હેનગાલ કર્યું તો દેશની જો કોઈ સંસ્થા હે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી જેમ કે NCA ચૂંટા તો એની કામગીરી કરવા તો દેશમાં વાઘ સંરક્ષણ જે હેતુથી 2005 મેં હિ બંધ લકડી વૈજ્ઞાનિક બનેલ લકડી વૈધાનિક સંસ્થા જો કો દેશ છે.

પદમ સાંભળીએ મનહર ઉલ્હાસને

સોનાલી શેઠના કંઠે સાંભળીએ આ ગીત. આજ સુધા કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી.

આકાશવાણી ના મૃષકેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગીત સુધા. અત્યારે બરાબર 9 થવા જઈ રહ્યા છે. રજૂ કરીશું પ્રાયોજિત કાર્યક્રમ અમંગ, પ્રાયોજક NCERT.

પરંતુ અત્યારે 9:30 મિનિટે સમાચાર હેડલાઇન્સ બાદ 9:32 મિનિટે આપ સાંભળશો સંતવાણી કાર્યક્રમ, જેમાં પ્રાણલાલ વ્યાસના કંઠે કેટલાક ભજનો આપ સાંભળી શકશો. અને 10 વાગે રજૂ થશે કાર્યક્રમ મનોરંજન, જેમાં આપ સાંભળશો અભિનેત્રી નરગિસ દત્તની જન્મજયંતિ પર વિશેષ ફિલ્મ ગીતો. અને 10:45 મિનિટે લોકસંગીત. આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.

રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માલ્સ આજે નવી દિલ્હીમાં બીજા ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદની સહઅધ્યક્ષતા કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશમાં રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. વિશ્વ આરોગ્ય સંગઠનના વડાએ જાહેરાત કરી કે કોંગોમાં બુનિયાની મુલાકાત દરમિયાન ઇબોલાના દુર્લભ પ્રકારમાંથી 5 દર્દીઓ સાજા થયા. રાજ્યભરમાં સંપૂર્ણ ડિજીટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલી અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડાવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખામાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે. આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ દૂધ દિવસની ઉજવણી. રાજ્યની સાથે જિલ્લામાં પણ આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં એનઆઈએ જોડાઈ. દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાને કન્ટેનર કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન માટે સાગર આકલન એવોર્ડ એનાયત. ચોમાસાના આગમન પૂર્વે જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતર માટેની તૈયારીઓ આરંભી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 50 તાલુકાઓમાં 1 ઇંચ સુધી અને રાજ્યના 6 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. હવે પછી આપ સાંજે 5:10 મુખ્ય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. વધુ કરે છે કાર્યક્રમ સંતવાણી. આપ સમક્ષ પ્રાણલાલ વ્યાસની

ગુજરાતના વેસ્ટર્ન કન્ટ્રી ભજનો આપ સાંભળી રહ્યા હતા સંતવાણી કાર્યક્રમમાં. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે બરાબર 10 થયા છે અને રજૂ કરીએ છીએ કાર્યક્રમ મનોરંજન. આજે આપ સાંભળશો અભિનેત્રી નરગિસ દત્તની જન્મજયંતિ પર કેટલાક વિશેષ ગીતો. પ્રથમ સાંભળીએ લતા મંગેશકરના કંઠે ફિલ્મ ચોરી ચોરીનું આ ગીત.

0: અજાણ્ય એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: From Adi Vaikarter, Shamshad Begum.

0: સુરક્ષા સૂચનાનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આવનારામાં સુરક્ષા સૂચનાનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: લતા મંગેશકર અને શમશાદ બેગમને ગંતે સાંભળીએ ફિલ્મ દીધાનું ગીત. કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના મૂળ કેન્દ્ર પરથી.

0: आओ नरमा सुरक्षा सूचनाओं नो पालन करो अने लू थी बचो।
1: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: સાંભળીએ મન્ના ડે અને લતા મંગેશકરના કંઠે ફિલ્મ શ્રી 420.

0: द्वारा सुरक्षा सूचनाओं नो पालन करो अने लू थी बचो।
1: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
2: કેવી કેવી ફિલ્મનું ગીત સાંભળ્યું લતા મંગેશકર અને મન્ના ડેના કંઠે।

મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. જે શ્રોતા મિત્રોએ અત્યારે રેડિયો ટ્યુન કર્યું છે એમને જણાવીએ કે આજે અભિનેત્રી નરગિસ દત્તની જન્મજયંતિ પર કેટલાક વિશેષ ગીતો આપને સંભળાવી રહ્યા છીએ. આપ સાંભળી રહ્યા હતા અત્યારે લતા મંગેશકર અને મોહમ્મદ રફીના કંઠે ગીત, અને હવે આપને સંભળાવીએ લતા મંગેશકરના કંઠે ફિલ્મ આશિયાનાનું આ ગીત.

10:45 થઈ છે. રજૂ કરીએ છીએ લોક સંગીત.

0: સરકારના પ્રવક્તાએ ઇરાનના રાષ્ટ્રપતિ પેજેશકીયનના રાજીનામા અંગે સ્પષ્ટતા કરતા તેને અફવા ગણાવી. લેબેનોનમાં લડાઈ ઉગ્ર બની. હિઝબુલ્લાહે ઇઝરાયેલી સેના પર રોકેટ છોડ્યા. આઈડીએફનો બ્યુફોર્ટ પર કબજો. ફરી મોંઘો થયો કોમર્શિયલ ગેસ સિલિન્ડર. ઘરગથ્થુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલ્હીની મુલાકાતે, રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે બેઠક કરશે. ગોધરા અમદાવાદ હાઇવે પર બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત. તાપીમાં ઉચ્છલના જામકી ગામના મિની ગોવા ગણાતા સ્થળે યુવક ડૂબી જતા તેનું મોત થયું હોવાના અહેવાલ. 1 જૂન 1964 દિવસે વલસાડ જિલ્લાની સ્થાપના થતા આજે વલસાડમાં તેના રચના દિવસની ઉજવણી. ગુજરાત, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી, કરાઇકલ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં આજે ભારે વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 50થી વધુ તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો હોવાના અહેવાલ. વિયેતનામના દા નાંગમાં યોજાયેલી અંડર 17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ 2 સુવર્ણ, 3 રજત અને 5 કાંસ્ય સહિત કુલ 10 ચંદ્રક જીત્યા. અને ભારતના મોગલી વેંકટરામે એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 2 સુવર્ણ ચંદ્રક જીત્યો. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ઘર ફિલ્મનું ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં માણીએ આરડી બર્મનના સ્વરબદ્ધ કરેલા યાદગાર ગીતો.

Okay.

સરસ. શરૂઆત થઈ છે મારે તો એક વાત એવી પૂછવી હતી મારે તમને કે જે તમારો જે ગરબો છે હૈયે રાખી હોમ એના વિશે થોડી વાત કરો.

कंपनी है इनमें हूँ छुट्टी में साढ़े चार घर आया हूँ थोड़ा फ्रेश थे बस एक तरफ निकली पड़ू तो अपना ग्रुप में रिहर्सल करा मैंने अरे त्रण थी चार ग्रुप है एटले हूँ लगभग दर एक मिनट एक एक कलाक करू तो अगियार वगे घरे पहुंचू पर एक मजा की वस्तु थी अरे छोकरियों ने पण एटलो बधो सरस रिस्पोन्स आपने रिस्पेक्ट नेटली आपे आपने तो ए मने के गाम थी गर्मो जोईए छे गाम थी गर्मो आपो એટલે હું ગૌરવ ભાઈ ને શમી ભાઈ ને એમને મળતો કે ભાઈ તમે મને ગરવા આપો પણ એક વખત કોઈ અવેલેબલ ન હતું અને હું એ છોકરીઓને પ્રોમિસ આપી દીધો કે મેં હું અઠવાડિયા પછી તમને આપી દઈશ અઠવાડિયું એવું થઈ ગયું હું ઓફિસમાં નોકરી કરું રોજ ફોન આવે કે તમે ગરબો એટલે હું ચૂકી બોલો કે હા છે જ મારી પાસે હું લઈને આવું છું આપણે આવી ગયો સર ચિંતા પછી એમ સમય દિવસ જ આવી ગયો ગરબો તો હતો નહીં મારી પાસે એટલે મેં દિમાગ ને જોર કે શું હોય શકે ગ્રંથી એટલે જેમાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન ના હોય ટેકનિકાલિટી ના હોય મ્યુઝિક ની એના શબ્દો બી એવા હોય બિલકુલ જાડું જાડું જેને કહીએ આપણે એવું શું હોઈ શકે એટલે એ મારે મને વિચારે તો બહુ વિચાર કર્યો મેં કે શું હોઈ શકે પછી વિસ્મદરમાં મેળા થાય ત્યારે મેં જોયું તો કે ત્યાં એ વખતે આપણે જે અત્યારે ટેટો કહે છે ને એવી રીતે નામ કોતરાવતા મેં પંક્તિ આવી હૈયે રાખી હોમ હું એટલે પેશન હૈયે રાખી હોમ મારે ચિત્ર આવશે મેળે જટ દઈએ આપડે જલ્દી જોઈએ મારું નામ ચિત્ર આવ્યું છે પછી હું કહું હવે

ஒரு குடும்பத்துவா நீ ஒரு குடும்பத்தை பச்சு நீ ஒரு கீட்டம்.

आणि एकदम झाड झाडून

0: તમે લોકસંસ્કૃતિને જાળવવાની વાત આવે છે.
1: બહુ સરસ આકાશવાણી એટલે મને ખબર

ગયા છે, ઉઠી ગયા.

પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવશે.

0: barcode scan karo. 5000 mein cashback milega. Wow, this is Sudhirga. Pata nahi. UPI pin entering. Sab to paisa mat karo mat kisi.
1: RBI kahe chhe.
0: Jaandar bane. Sutar karo.
2: Aaj hai pehli June. June mahina mein pehla divas. Shrota mitro, mane to atyarthi j barsad ni sugandh aavva mande chhe. Kitni ajab baat chhe ne. Unaro puro thoro par maave ki man પહેલા વરસાદ ની રાહ જોવા લાગે છે. આકાશમાં એકાદ વાદળ પણ દેખાય ને તો દેહમાં અચાનક ઠંડક ઉતરી જાય. માટી હજુ સૂકી હોય પણ ધીમી ધીમી માટી ની યાદ આવવા લાગે. બહેનો બહેનો અમારી વહેલી વહેલી સખીઓ અને નાના સૌ શ્રોતા મિત્રો, નીતિ ત્રિવેદી અને અલ્પાશા કાર્યક્રમ સહયોગ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, મે મહિનો પૂરો થાય ને એટલે બપોર નું તડકો થોડો થાકી જવા લાગે. પવનમાં પણ જયારે બદલાવ નો સંદેશ હોય અને એટલે જ અચાનક આપણે યાદ કરવા માંડીએ છીએ એ પહેલી વરસાદી સુગંધ. વાહ, એ સુગંધ માટેની જ તો હોય છે, પણ એમાં બાર પણ હોય છે. શાળા છૂટ્યાની ખુશી હોય છે, છત પર ભીંજાવાની મજા હોય છે. ઉનાળો આપણને તરસ શકે.

છે. અને વરસાદ સંતોષ, કદાચ એટલા માટે જ વરસાદની ઋતુ એક લાગણી છે. ગુજરાતી સાહિત્યમાં વરસાદ હંમેશા ખાસ રહે છે. કવિઓએ વરસાદને ક્યારેક પ્રેમ બનાવ્યો, ક્યારેક વિરહ અને ક્યારેક આશા

0: નિષ્કારક હોય, મરીઝ હોય કે આધુનિક ગીતકારો, બધાએ વરસાદને પોતાની રીતે જોયો છે. કોઈ માટે વરસાદ પ્રેમીની રાહ હતો તો કોઈ માટે એકલ તેની સાથી. કેટલાક ગીતો તો એવા હોય જે સાંભળતા જ આખું દ્રશ્ય આંખની સામે આવી જાય. છાં ઉકળતી હોય, બારી પર વરસાદ ટપકતો હોય અને મન ક્યાંક જૂની યાદોમાં ખોવાઈ જાય. વરસાદ એટલે માત્ર બહારનું વાતાવરણ નહીં, ઘરની અંદર પણ બદલાવ આવી જાય. રસોડામાં ગરમ ગરમ ભજીયા, મસાલાવાળી ચા અને બારી પાસે બેઠેલી વાતો અને મમ્મીનો એ અવાજ બહાર વધારે ના પલળતા પણ આપણે સાંભળતા ક્યાં હતા. કાગળની હોળી બનાવી ગલીમાં પાણીમાં પીરવવાની મજા એ આજે યાદ આવે ને તો ચહેરા પર સ્મિત આવી જાય. શ્રોતા મિત્રો, દરેક માણસના જીવનમાં એક એવો વરસાદ જરૂર હોય છે જે ક્યારેય ભૂલાતો નથી. કોઈ માટે એ શાળાનો પહેલો વરસાદ હશે, કોઈ માટે કોલેજના દિવસો, કોઈ માટે કોઈ ખાસ વ્યક્તિ સાથેની એક ક્ષણ, કોઈને યાદ હશે ગામનો વરસાદ, માટીના ઘર, છત પરથી ટપકતું પાણી અને છતાંય ઘરમાં અપ્રેમ પાર ખુશીઓ, તો કોઈ માટે વરસાદ કોઈની વિદાયની યાદ હશે. બસ સ્ટેન્ડ, પિંજરાનો રસ્તો અને આંખોમાં અઠવાયેલા શબ્દો. વરસાદને ખાસ વાત એ છે કે દરેકને અલગ રીતે ભીંજરે છે. કોઈને ગીત યાદ અપાવે કોઈને કોઈ વ્યક્તિ અને કોઈને પોતાનો જૂનો સમય. આપણે ઘણી વાર કહીએ છીએ ને કે મન આજે વરસાદ છે, કારણ કે વરસાદ બહાર જેટલો વરસે છે એટલો જ અંદર પણ વરસે છે. અને કદાચ એ માટે જ ચોમાસું આવે ને એટલે લોકો થોડા વધુ લાગણીશીલ બની જાય છે. જૂના ગીતો સાંભળવાનું મન થાય, જૂના ફોટો જોવાનું મન થાય અને કેટલીક યાદોને ફરી એકવાર ફરી જીવવાનું મન થાય. તો શ્રોતા મિત્રો, ઉનાળાથી ચોમાસા તરફની આ સફર માત્ર ઋતુની સફર નથી, એ મનની સફર છે, યાદોની સફર છે અને લાગણીઓની સફર છે. તો આ વખતે વરસાદ જયારે પહેલી વાર તમારા આંગણે દસ્તક આપે ત્યારે થોડો સમય આ યાદો માટે જરૂરથી કાઢજો. હાલમાં તમે યાદોની વાત કરી ને ખબર છે, મને તો વરસાદ આવે ને તો બીજું કઈ યાદ ના આવે, ભજીયા અને ગરમ ગરમ ચા યાદ આવે. તમને શું યાદ આવે? મને તો વરસાદ આવે ને એટલે સૌથી પહેલા રેન સંભળાય મારી ફ્રેન્ડના ફોનની. મારો ફોન આવી જ જાય કે અલ્પા વરસાદ આવે છે, ચલ આટો મારવા જઈએ. તો શ્રોતા મિત્રો, ચા સાથે, ગીતો સાથે અને પોતાની યાદો સાથે હવે આ સરસ મજાની પહેલો વરસાદ આવીને માણજો. આપ કહેશો કે હજુ તો વરસાદ આવ્યો પણ નથી, ને તમે તો વરસાદની વાતો કરીને કે આટલી બધી. હા શ્રોતા મિત્રો, હજુ તો થોડા દિવસો આપણે આ ગરમીને સહન કરવાની છે, પણ બાકીના સારા ઉત્પાદન માટે બધી જ ઋતુઓનું બેલેન્સમાં જરૂરી જ છે, ખરું ને? બસ આ તો વરસાદની રાહ જોવાઈ રહી છે ને એટલે વરસાદની વાતો કરી નાખી આજે. સાથે સાથે શ્રોતા મિત્રો, આ મહિનામાં વિશ્વ પર્યાવરણ દિવસ પણ આવે છે અને આ દિવસ એટલે પ્રકૃતિ સાથેના આપણા સંબંધને ફરી યાદ કરવાનો દિવસ. તો દર વર્ષે 5 જૂને ઉજવાતો આ દિવસ આપણને યાદ અપાવે છે કે પૃથ્વી સતત સંકેતો આપી રહી છે. વધતી ગરમી, હીટવેવ, બદલાતું વાતાવરણ અને કુદરતી અસંતુલન, હવે માત્ર ચર્ચાનો સમય નથી, હવે નાના નાના પગલાંથી બદલાવ લાવવાનો સમય છે. અને કદાચ એ જ કારણ છે કે આજકાલ ઉનાળાની ગરમી પણ માત્ર ગરમી નથી રહી, હીટવેવ એટલે કે અસામાન્ય તીવ્ર ગરમી હવે સામાન્ય બનતી જઈ રહી છે. તેથી બપોરના તીવ્ર તડકામાં બહાર જવાનું ટાળવું, પૂરતું પાણી પીવું, છાશ, લીંબુ પાણી અને ફળોનો સમાવેશ કરવો આપણા દૈનિક આહારમાં, માથું ઢાંકવું અને શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ. તો શ્રોતા મિત્રો, પર્યાવરણનું રક્ષણ અને પોતાની સંભાળ આ બંને વાતો હવે એકબીજાથી અલગ નથી રહી. આ વાત યાદ રાખીએ અને કાર્યક્રમમાં હવે મનને ઠંડક આપે એવી સરસ મજાની વાતચીત સાંભળીએ. શ્રોતા મિત્રો, આકાશવાણી પોતાની 9 વર્ષની પ્રસારણ યાત્રાની ઉજવણી કરી રહ્યું છે. આ સંદર્ભમાં આપણે આકાશવાણીના ઘણા નિવૃત્ત અધિકારીઓ કર્મચારીઓની મુલાકાત અત્યાર સુધી રજૂ કરી ચુક્યા છે. આજના કાર્યક્રમમાં રવિન્દ્રભાઈ પરમાર સાથેની હિતેશ મહેવાણીની વાતચીત સાંભળીશું અને આઈ એમ શ્યોર કે વાતચીતમાં રવિન્દ્રભાઈનું જે પસંદગીનું ગીત છે ને એ આપ સૌને ખૂબ ગમશે. તો સાંભળીએ વાતચીત.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ 9 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રા રહી છે આકાશવાણીની. મિત્રો, આ પરંપરામાં આજે આકાશવાણી અને દૂરદર્શનમાં સુગમ પ્રસારણો

આપણે ખૂબ

0: મેનેજમેન્ટ વિશે આપણે વાત કરીએ તો આપને કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રસંગોમાં આકાશવાણી સાથે કામ કરવાનો અનુભવ?
1: જે ડિઝાસ્ટર કહો, આપત્તિ કહો, આપત્તિમાં આકાશવાણીની ભૂમિકા સૌથી વધુ વધી જતી હોય છે. એ રીતે કે ભૂકંપ 2001માં જે આવ્યો અને એ સમય પરિસ્થિતિ હતી કે તુરંત મોબાઈલ પણ બંધ થઈ ગયા હતા અને વીજળીની પણ તકલીફ હતી અને ભુજ જેવા કેન્દ્ર પર તો બિલકુલ ઠપ થઈ ગયું પ્રસારણ. તો એ સમયે જે છે આકાશવાણી હતું જેને પરિસ્થિતિ સંભાળી અને સતત પ્રજા અને સરકાર વચ્ચે સતત એના સંપર્ક જાળવી રાખી અને એમની સમસ્યા સરકાર સુધી અને સેવાભાવી સંસ્થાઓ સુધી, એનજીઓ કે પછી જે તે રિલીફ અને રેસ્ક્યુ એજન્સીઓ જે સમય કાર્યરત હતી એમના સુધી પહોંચાડ્યું અને આ લોકો સરકાર એના તરફથી એમના માટે શું કરી રહ્યા છે એ એમને ખબર પડી. કારણ કે નહીં તો કોઈ બીજો સીધો સંપર્ક પણ હતો નહીં. એ સમયે વાહન વ્યવહારનો કે ટેલિફોન સિસ્ટમનો બધું ઠપ હતું અને કચ્છમાંથી એવા જે તે સમયે એવા એવા અનુભવ થયા છે કે આપણે આજે આગળ વાત કરી બહુ લાંબો સમય લાગ્યો છે કે શું થઈ શકે આકાશમાં.
0: હવે આપણે ખૂબ સરસ વાત કરી ધરતીકંપની વાત કરો તો એ દરમિયાન હું આકાશવાણી રાજકોટમાં સેવારત હતો અને ધરતીકંપ વખતે આકાશવાણી રાજકોટે સતત 20 દિવસ સુધી નોન સ્ટોપ 24/7 સેવા આપેલી અને આ પીરિયડ દરમિયાન ખાસ કરીને આકાશવાણી રાજકોટે ભુજ તથા કચ્છની હોસ્પિટલોમાં જે ઇજાગ્રસ્ત હતા, સારવાર હેઠળ હતા અને ઘણા વખત જે મૃત્યુ પામેલ વ્યક્તિઓની નામાવલી એ આકાશવાણી રાજકોટને સમયાંતરે પ્રાપ્ત થતી અને તેનું અમે પ્રસારણ કરતા અને આ સેવા સતત ચાલુ રહેલો. ધરતીકંપમાં સાથે સાથે તમે જેમ વાત કરી રિલીફ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન, તો આ આકાશવાણી રાજકોટની ટીમ સર્વપ્રથમ વખત ભુજ પહોંચી. એ ટીમમાં હું પણ હતો, એ વખતે સાથે ડોક્ટર યજ્ઞેશ દવે પણ સાથે હતા. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા બધા દેશોની રેસ્ક્યુ ટીમ હતી. તો એ લોકો કેવી રીતે કામગીરી કરી રહ્યા છે, આપણે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ એ લોકોની પણ કામગીરી હતી. સાથે સાથે અનેકવિધ સેવા સંગઠનો, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન પણ સક્રિય હતા. આ તો ખૂબ સુંદર વાત કરી. એ સિવાય અન્ય પ્રસંગની પણ આપ વાત કરો કે જેમાં આકાશવાણીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખૂબ મહત્વનો ફાળો હોય, લોકો જેને આજે પણ લેન્ડમાર્ક કામગીરી તરીકે યાદ કરે છે.
1: હવે જે દિવસે 26 જાન્યુઆરી 2001 દિવસે ભૂકંપ આવ્યો, સવારનો ભૂકંપ આવ્યો અને એ સમયે હું આરએનયુ જે કહેવાય રિજિયનલ ન્યૂઝ યુનિટ સમાચાર વિભાગમાં કામ કરતો હતો અને જે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ એનું નિર્માણ કરતો હતો. એનું અનુસંધાને જે અમદાવાદમાં પોલીસ સ્ટેશન ખાતે પરેડ

આવી રહી હતી એનું કવરેજ કરવા જવાનું હતું. તો એના માટે ઓફિસમાં વાહન લઈને જવાનું હતું, તો એના રાહ જોઈ રહ્યા હતા. બીટરમાં આપણે જે છે એમાં હતા, તો અચાનક જે આ ભૂકંપ આવ્યો અને એ સમયે ડ્યુટીમાં હું બેઠો હતો. એ સમયે કમલેશ મિશ્રા કરીને ડ્યુટી ઓફિસર તરીકે કાર્યરત હતા, પોતાની ડ્યુટી પર હતા. જેવું આ ભૂકંપની ધ્રુજારી આવી એની સૌ પહેલા કમલેશને ખબર પડી અને એ કહ્યું, રવિ ભૂકંપ આવ્યો ભાગો. અમે સીધા દરવાજાની બહાર નીકળ્યા. પછી યાદ આવ્યું, અરે એની કંટ્રોલ રૂમમાં અને સ્ટુડિયોમાં એનાઉન્સર ને એ લોકો છે, ફરીથી પાછા આવે એમની તરફ ભૂકંપ આવે છે ત્યારે બધા નીકળી જાવ ભાઈ. અને બધા બહાર નીકળ્યા અને પછી ત્યાંથી જે તે સમયે ટ્રાફિકના જે ડીસીપી હતા સમીરભાઈ અંસારી સાહેબ, એમને જોવાનું તો બે જ સમયે ચાર રસ્તા પર એમને આવવાનું થયું એમની ગાડીને. પછી હું પોલીસ કમિશનર કચેરી ગયો, જ્યાં પછી સર્કિટ હાઉસ જે જૂનું છે અમદાવાદમાં એની પાછળના ફ્લેટોમાં બિલકુલ ધરાશાયી

0: ચાલુ નથી અને ઘણા લોકો દબાઈ ગયા છે. તો એ એમ આપણને માણસ તરીકે હચમચાઈ દેવી વાત.
1: હજુ
0: પણ આપણને નજારો યાદ આવી ગયા અને એ દુઃખદ ક્ષણો યાદ આવી
1: ગયા.
0: અચ્છા, એ પછીની તુરંતની ઘટના એ બની કે પોલીસ કમિશનર કચેરીએ જવાનું થયું. તો ત્યાં તત્કાલીન જે મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ સાહેબ, એ ત્યાં આવ્યા હતા અને એમને મળવા માટે પૂરા મીડિયા જગતમાંથી અમદાવાદના હું હતો અને ગુજરાત સમાચારના સુરેન્દ્રભાઈ શાહ હતા. મેં એમને રેકોર્ડ કર્યા, આવીને બ્રોડકાસ્ટ કર્યું. એમની સાથેની જે વાતચીત હતી એમને પહેલી વખત ઓથેન્ટિકલી મીડિયાને કહ્યું. ઝડપથી ચાલુ થાય અને જેટલી મદદ લોકોને મળી શકે એ માટે સરકારી તંત્ર કાર્યરત થઈ ગયું છે એવી બધી અમને જાણકારી આપી, ભૂકંપની જાણકારી આપી, સરકાર દ્વારા જે તાત્કાલિક રિલીફ રેસ્ક્યુના પગલા લેવાયા હતા એની જાણકારી આપી અને આકાશવાણી પર મેં બ્રોડકાસ્ટ કર્યું, જે તે પછી બધા બીજા રેડિયો સ્ટેશન પર બ્રોડકાસ્ટ થયું અને સવારે પછી દૂરદર્શન પર ઓડિયો બાઇટ જે છે એ બગાડવામાં આવી.
1: આપણે અનુભવ શેર કર્યા ધરતીકંપમાં, આકાશવાણીનો રોલ ધરતીકંપની સાથે સાથે વાવાઝોડા સાયક્લોનિક સિચ્યુએશનમાં પણ વધી જતી હોય છે, જવાબદારી પણ વધી જતી હોય છે. તો જે એક નેચરલ ડિઝાસ્ટર કહેવાય છે કુદરતી આફત ધરતીકંપ અને વાવાઝોડા, તો વાવાઝોડા દરમિયાન આકાશવાણીની કામગીરી અંગે આપ વાત કરો.
0: સાયક્લોન બાબતમાં તો એવું છે કે આપણે એક તો આપણા પ્રસારણની શરૂઆત જ વેધર બુલેટિનથી કરતા હોય છે, આપણે એનું સમાપન વખતે પણ આપણે હવામાન સમાચાર આપતા હોય છે. તો જે હવામાન ખાતા સાથે આકાશવાણીનો બહુ નજીકનો અને રોજનો સંબંધ રહ્યો છે. જયારે જયારે પણ આ પ્રકારના વાવાઝોડા આવે કે કઈ પણ થાય, જે કચ્છમાં ભયંકર વાવાઝોડું આવ્યું હતું એ સમયે પણ બહુ મોટો વિનાશ નોતરાયો હતો, કે પછી મચ્છુધામ વખતે ત્યાં પૂરમાં જે મોરબીમાં હોનાર જાય, તો આકાશવાણી જે પણ આપત્તિ બાબતે કે પછી અગાઉથી જાણ થઈ શકતી હોય તો એમાં લોકોના જીવ બચી શકતા હોય છે. દાખલા તરીકે વાવાઝોડું આવવાની શક્યતા હોય આ છે તે છે, તો જે માછીમારો સમુદ્ર ખેડ કરવા જતા હોય છે
1: માણસો ને ખસેડવામાં આવે છે, તો તેમાં પણ આકાશવાણી છે એ સહાયભૂત થાય છે. રવિન્દ્રભાઈ, આપણે જેમ વાત કરી ધરતીકંપ વાવાઝોડું અને પૂર, તો સુરતમાં પણ એક વિનાશકારી પૂર આવેલું 2006 માં, તેને આપ વાત કરો.
0: એ સમયે ત્યાં સુધી હતું કે આકાશવાણીમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને એમ છતાં એ લોકો પોતાની ફરજ નહીં ભૂલ્યા, પોતાની તકલીફો બાજુ રાખી પૂરા શહેરને કે આસપાસના બધા વિસ્તારને મદદરૂપ થવા માટે પ્રસારણ ચાલુ રાખ્યું. સત્તા દ્વારા જે પણ સલાહ સૂચના આપવામાં આવે પ્રજાલક્ષી એનું પ્રસારણ કર્યું. લોકો જે તે સમયે સ્વાભાવિક છે આપત્તિ વખતે માણસો દુઃખી પણ થતા હોય, તો આપણે સંગીત દ્વારા એ લોકોને મનોરંજન પણ કરતા હોય છે. કાર્ય છે આપણું માહિતી આપવી, મનોરંજન કરાવવું અને શિક્ષિત કરવા, એ આપણા સમય સમય પર સામાન્ય સંજોગોમાં તો નિભાવે છે, પણ જે અસામાન્ય સંજોગો હોય છે ત્યારે આકાશવાણીનો કોઈ જવાબ નથી અને પૂરા દેશમાં કોઈ જવાબ નથી.
1: રવિન્દ્રભાઈ, આપણે પ્રસારણ આટલે ચાલુ રાખીએ, પરંતુ એ દરમિયાન આપની પસંદગીનું ગીત પણ જણાવો.
0: ધૂમધ પિક્ચર નું ગીત છે, સંસાર કી હૈ સહકા ઇતના સા ફસાના હૈ, એક ધૂન સે આના હૈ એક ધૂન મેં જાના.

0: પસંદ રહ્યા છો આકાશવાણી દૂરદર્શન સાથે સંકળાયેલા નિવૃત્ત પત્રકારની રવિન્દ્રભાઈ પરમાર સાથે મુલાકાત. રવિન્દ્રભાઈ, જેમ વાત કરી ધરતીકંપ વાવાઝોડા પૂરની, તો એવી જ રીતે જેમ કહીએ ને સદીઓમાં જોવા મળતી વિશિષ્ટ ઘટના એટલે કોરોના પેન્ડેમિક. તો આપ કોરોના પેન્ડેમિક અને આકાશવાણીની ભૂમિકા વિશે પણ શ્રોતા મિત્રો સાથે વાત કરીએ.
1: કોરોના પેન્ડેમિક જે 2019 ડિસેમ્બરમાંથી ચાલુ થયું, પછી આપણે ત્યાંથી 6 મહિનાથી આપણે એનો પ્રોટોકોલ ને બધું લાગુ કર્યું. તમારી વાત સાચી છે, 100 વર્ષમાં આવતી એક ઘટના એક બની હતી. અને જે તે સમયે કેમ કે કોઈની પાસે એની બીજી કોઈ જાણકારી સમજ આ છે તે જે નહોતું, ગાઈડલાઇન્સ આવતી ગઈ, એમાં કેટલીક ગાઈડલાઇન્સ પ્રેક્ટિકલ હતી, કેટલીક પ્રેક્ટિકલ નહોતી, પણ ભય ભયંકર હતો આખો. લોકડાઉન તો એ સમયે જે એકલતા અને જે ડરનો માહોલ હતો, એ માહોલમાં આકાશવાણીએ ચોક્કસપણે પોતાની એક ભૂમિકા નિભાવી. એમણે લોકોને કોરોના બાબતે જાગૃત કર્યા, જાણકારી આપી, એના અલગ અલગ નિષ્ણાતો દ્વારા લોકો સુધી એના સંદેશ મોકલ્યા, અને શું શું સજાગતા રાખવી, શું ઉપાય કરવા, એ બધી માહિતીઓ આપણે લોકો સુધી પહોંચાડી. અને આ બધું જોખમ હતું છતાં આપણે કર્મીઓએ એમને વિચાર્યું કે હું ક્યાં નોકરી કરી દઈશ ને ક્યાંક મને કોરોના લાગુ.
0: એટલે રવિન્દ્રભાઈ, હું તો એમ કહીશ કે માત્ર આકાશવાણીના જ કર્મચારીઓ કામ કરવા માટે આવતા કોરોના તરફ દરમિયાન, એવું નથી, બધી જ એજન્સીઓ પોતપોતાની ફરજ બજાવી રહી હતી અને તેના કારણે સમગ્ર દેશ

0: લોકો સુધી જે એક માહિતી પહોંચાડવા માટેનું માધ્યમ છે તેની એક અસરકારક ભૂમિકા આકાશવાણીએ બહુ સુપ્રેરે પાર પાડી, તેનો આનંદ પણ છે અને બધામાં પણ છે. અને આકાશવાણીમાં જે 90 વર્ષની ગૌરવસ્થાની પ્રસારણ યાત્રા છે તેમાં જેમ વાત કરી તેમના વિદેશી મેનેજમેન્ટમાં એક અસરકારક ભૂમિકા રહી છે. પરંતુ આપણે આકાશવાણી તથા દૂરદર્શનની જે સમગ્ર કારકિર્દી રહી છે એ દરમિયાન કોઈ યાદગાર અનુભવ?
1: યાદગાર અનુભવ તો એક નહીં, અનેક છે. અમે હજારો કાર્યક્રમો અમે પ્રસારિત કર્યા છે. સમાચાર વિભાગમાં હતો તો બહારની દુનિયા સાથે સંપર્ક વધારે સારો હતો અને અનેક બાબતો જાણવા સમજવા એ સંપર્કોનો ઉપયોગ પ્રસારણના હિતમાં અને જાહેર હિતમાં કરવા માટે ખૂબ જ ફળદાયી નીવડ્યો છે. દાખલા તરીકે ભૂકંપ વખતની ફરીથી વાત તાજી કરું કે ભૂકંપમાં અનેક લોકો ખતરામાં રહ્યા હતા તો દેહ એમના સતત વિકસિત હતા. અને આપણે સામાન્ય રીતે જે હિન્દુ લોકો જે છે એ બ્લડ ને માંસના લોચા જોઈને ગભરાઈ જાય, તો જે હોસ્પિટલ ઉપર આ મૃતદેહો હતા એના નિકાલ માટે જે તે સમયે જે સૌથી વધુ કામ લાગ્યા અને જેમણે સ્મશાન સુધી પહોંચાડ્યા અને ત્યાં અગ્નિ સંસ્કાર પણ કર્યા એ હતા મુસ્લિમ. અનેક હોસ્પિટલોમાં જે ડેડબોડી હતા અને ઘડીકમાં એ સમયે કોઈ પાછા સગાઓ પણ મળવા મુશ્કેલ હતા, બધા પોતાની સમસ્યામાં ફસાયેલા હતા. તો એ લોકોએ ખૂબ સારો ત્યારે ભૂમિકા ભજવી હતી 2001. અને એની પહેલાની એક વાત એ કરું કે કોઈ પણ આ પ્રકારના મૃત્યુ જે થયા હોય અકુદરતી મૃત્યુ તો એના માટે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના સહી સિક્કાને જરૂરી હોય પછી તમે બોડીનો નિકાલ થઈ શકે. તો હું આકાશવાણી અમદાવાદ માટે એ સમયે ભાગદોડ કરી અને જે તે સ્થળ પરથી રેકોર્ડિંગ કરી અને સીધા અહીંયા પછી રેકોર્ડિંગ બ્રોડકાસ્ટ કરવાનું કામ કરતો. તો એ દરમિયાન મને હોસ્પિટલ પર આ સમસ્યા ધ્યાનમાં આવી કે શરીરનો નિકાલ એટલા માટે તકલીફ પડી રહી છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની સેવા નથી મળી રહી, કારણ કે ઇન્સ્પેક્ટરો પણ એ સમયે પોલીસ સ્ટેશનમાં અવેલેબલ હતા અને એમના વિસ્તારમાં સતત ફરતા રહેતા. એ સમયે પોલીસ કમિશનર સાહેબ હતા પીસી પાંડે સાહેબ, એમના ધ્યાન પર મેં વાત લાવી મૂકી કે સાહેબ આ રીતે જે હોસ્પિટલ પર મૃતદેહો છે એના માટે જે હોસ્પિટલ પર વ્યવસ્થા કરી સક્ષમ અધિકારીને કરી દેવામાં આવે તો બોડીઓનો જાતથી નિકાલ થાય. એ ખૂબ ગંભીર હતા અને એમણે બહુ ગંભીરતાથી તુરંત એનું પાલન કર્યું. તો એના લીધે પણ જે હોસ્પિટલો પર આ મૃતદેહોનો નિકાલ આસાન બન્યો. આકાશવાણી દૂરદર્શન બંને માધ્યમોનો આભારી છું કે બંને જગ્યાએ સારી રીતે કામ કરવા મળ્યું અને લોકહિતના અનેક કાર્યો કરવાનો મોકો મળ્યો.
0: આપણે ખૂબ જ સુંદર વાત કરી. આકાશવાણી 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રામાં નરેન્દ્રભાઈ પરમારે પોતાની આકાશવાણી અને દૂરદર્શનના અનુભવો અને ખાસ કરીને કુદરતી આફતો કોરોના સમયમાં આકાશવાણી અને દૂરદર્શનની જે કામગીરી રહી છે તેના વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી આપી તે માટે અને આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં ઉપસ્થિત રહેવા માટે નરેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
1: આપનો પણ આભાર.
2: શ્રોતા મિત્રો, સાર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા રવિન્દ્ર પરમાર સાથેની હિતેશ માવણીની વાતચીત. આશા રાખીએ કે આ સંસ્મરણો અને આ મુલાકાત આપને ગમી હશે અને આકાશવાણી વિશે થોડું વધુ જાણવું આપ સૌ માટે રસપ્રદ બન્યું હશે. તો શ્રોતા મિત્રો, હવે એકથી જોરદાર બફારાવાળી જે ગરમી છે ને આખા ગુજરાતમાં, આ જબરદસ્ત ગરમીમાં આજના કાર્યક્રમે આપને થોડીક તાકાતનો અનુભવ તો કરાવ્યો હશે તેવી આશા સાથે આજના દિવસ માટે રીતિ ત્રિવેદી અને અલ્પાશાને રજા આપશો. આપ જરૂર ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સમયમાં પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહયોગ કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, ABAD@gmail.com.

0: છેલ્લી રચના આપ સાંભળી રહ્યા હતા વિરાજ બીજલ ઉપાધ્યાયના સ્વરમાં. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવી. હવે સાંભળીએ.
1: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા. 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી. એલપીજી સિલિન્ડરને 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટો સિલિન્ડરના ભાવમાં વધારો. અને નવા 35 મંત્રીઓના શપથ સાથે પશ્ચિમ બંગાળની સુગંધ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા ચાલી રહી છે. બંને નેતાઓ ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે વાતચીત કરી રહ્યા છે. તેઓ વાટાઘાટો દરમિયાન સુરક્ષા અને જોડાણ સહિત મ્યાનમાર અને ભારત વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ શનિવારે 5 દિવસની ભારતની મુલાકાતે બિહારના ગયા પહોંચ્યા હતા. તેમની સાથે કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી નેતાઓનો સમાવેશ કરતું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. તેઓ આવતીકાલે મુંબઈ જશે. સાંભળીએ એક અહેવાલ.
2: મ્યાનમારના રાષ્ટ્રપતિ આજ શામ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સે મુલાકાત કરેંગે. સાંસ્કૃતિક પરિસરમાં આયોજિત લાઇટ એન્ડ લોટસ રેલિક્સ ઓફ ધ અમેરિકન વન પ્રદર્શની કા દોરા કરેંગે. ઇસ પ્રદર્શની મેં ભગવાન બુદ્ધ સે સંબંધિત પિત્રહવા પવિત્ર અવશેષો તથા ઉનસે જુડી મહત્વપૂર્ણ પ્રાચીન ધરોહરો કા પ્રદર્શન કિયા જા રહા હૈ. મ્યાનમાર ભારત કી નેબરહુડ ફર્સ્ટ એક્ટ ઈસ્ટ ઓર મહાસાગર નીતિયો કે સંગમ પર સ્થિત હૈ. મ્યાનમાર કે રાષ્ટ્રપતિ કી ભારત કી યહ આધિકારિક યાત્રા સે દોનો દેશોં કે બીચ બહુઆયામી સંબંધોં કો ઓર ગહરાઈ મિલેગી તથા દોનો દેશોં કે બીચ સાઝેદારી કે નયે અવસર ખુલને કી આશા હૈ. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર.
1: 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું જાહેરનામું આજે પ્રસિદ્ધ કરાયું. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠકો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3-3 બેઠક,

અને મણિપુર મેઘાલય અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં એક એક બેઠક માટે મતદાન થશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડા, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ્યોર્જ કુરિયન અને રવનીત સિંહ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુનનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશાના રાજ્યસભાની એક એક બેઠકની પેટા ચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પડાયું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુમિત્રા અજીત પવાર અને તમિલનાડુના એઆઈએડીએમકેના સાંસદ સી વી ષણમુગમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડી હતી. આજથી 8 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 18 જૂને મતદાન થશે અને મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી. હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ ન્યાયાધીશની સંખ્યા 37 થઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કર્યા બાદ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે. કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર પંજાબ અને હરિયાણા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ માગુ, બોમ્બે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ સચદેવ અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરૂણ પલ્લેને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી છે. વરિષ્ઠ વકીલ વેંકિતા સુબ્રમણ્યમ મોહનાને પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રએ ગયા મહિને સર્વોચ્ચ અદાલતમાં મંજૂર સંખ્યા 33 વધારીને 37 ન્યાયાધીશો કરવા માટે કાયદામાં સુધારો કરતો વટહુકમ બહાર પાડ્યો હતો. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવાની જાહેરાત કરી છે. જો કે કિંમતમાં કરવામાં આવેલો આ વધારો માત્ર 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટો સિલિન્ડર સુધી જ સીમિત છે. ઘરગથ્થુ વપરાશમાં આવતા 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયાથી લઈને 53.50 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સિલિન્ડરની નવી કિંમત આજથી જ લાગુ થઈ ગઈ છે. અગાઉ 1 મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં અંદાજે 1000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં આ વધારો 993 રૂપિયાનો હતો, જ્યારે કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 998.50 રૂપિયા થઈ હતી. તેવી જ રીતે મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો થયો હતો, તો ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 909.50 રૂપિયા મોંઘો થયો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsnl.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ aiinews_abadને ફોલો કરશો. કોલકાતાના લોકભવન ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં આજે પશ્ચિમ બંગાળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ આર એન રવિએ મંત્રી પરિષદના નવા 35 સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમાં અનુભવી ધારાસભ્યો પહેલીવાર મંત્રી બન્યા છે. મુખ્યમંત્રી સુવંધુ અધિકારી વરિષ્ઠ રાજકીય નેતાઓ સાથે સમારોહમાં હાજર રહ્યા હતા. નવા મંત્રીઓમાં વિભાગોની ફાળવણી બાદમાં જાહેર થશે. આજે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા સભ્યોમાં સ્વપ્નદાસ ગુપ્તા, અર્જુનસિંહ, તાપસ રાય, શંકર ઘોષ અને અન્યનો સમાવેશ થાય છે. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઇપીએ આજથી અમલમાં આવ્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે સીઇપીએ બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવશે. શ્રી ગોયલે જણાવ્યું કે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર ઓમાનના 98% ટેરિફ લાઇનને 100% ડ્યુટી મુક્ત બજાર એક્સેસ આપે છે, જે 99.38% નિકાસને આવરી લે છે. તેમણે જણાવ્યું હતું કે ઓમાનમાં હાલમાં 5% આયાત ડ્યુટીનો સામનો કરી રહેલો ભારતમાંથી આવતો માલ વધુ સ્પર્ધાત્મક બનશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને આજે 6 વર્ષ પૂર્ણ થયા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ યોજના વિશ્વાસ, ગૌરવ અને સશક્તિકરણ વિશે છે. તેમણે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તેમનો દ્રઢ નિશ્ચય અને સાહસ રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત બનાવે છે. વર્ષ 2020માં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી 1 કરોડ 12 લાખથી વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સ્વનિધિ

0: 6-6 વર્ષમાં લાખો શેરી વિક્રેતાઓને સરળ ધિરાણ મેળવવા અને ટકાઉ આજીવિકા મેળવવા સક્ષમ બનાવ્યા છે. આ યોજના માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મોઝ સામુદ્રધુની નજીક લશ્કરી હુમલાઓ થઈ રહ્યા છે. અમેરિકાના સેન્ટર કમાન્ડે જણાવ્યું હતું કે તેણે બોરક અને કેશન ટાપુ પર સ્વબચાવ હુમલાઓ કર્યા છે અને કહ્યું છે કે આ કાર્યવાહી ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય સીમા પર કાર્યરત અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પાડવાના જવાબમાં કરાઈ હતી. દરમિયાન કુવૈતની સેનાએ આજે તેને હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. જો કે કુવૈત પર થયેલા હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી અને જાનહાનિ કે નુકસાન અંગે કોઈ માહિતી નથી. સાંભળીએ એક અહેવાલ.
1: सैन्य टकराव के बीच राजनयिक बातचीत जारी है. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि वे ईरान के साथ एक अच्छे समझौते के करीब हैं. ईरान के विदेश मंत्री अब्बास अराग्ची ने पुष्टि की है कि दोनों पक्षों के बीच बातचीत जारी है, लेकिन उन्होंने स्पष्ट किया कि औपचारिक रूप से समझौता होने तक किसी भी निर्णय को अंतिम नहीं माना जा सकता. दूसरी ओर लेबनान पर इसराइल के बढ़ते जमीनी हमलों की अंतर्राष्ट्रीय स्तर पर कड़ी आलोचना हो रही है. फ्रांस में स्थिति पर विचार करने के लिए संयुक्त राष्ट्र सुरक्षा परिषद की आपातकालीन बैठक बुलाने का अनुरोध किया है. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
0: ભારતે મહિલા સાફ ફૂટબોલ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય ટીમે બાંગ્લાદેશને 3-0 હરાવીને ચેમ્પિયનશીપના ગ્રુપ બીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પ્યારી જોક્સા, લિંડા કોમ અને માલવિકા પીએ એક એક ગોલ કર્યો હતો. હવે ભારતીય ટીમ બુધવારે સેમીફાઇનલમાં ગ્રુપ એના રનર્સ અપ ભૂટાન સામે રમશે. બાંગ્લાદેશનો મુકાબલો ગ્રુપ એના વિજેતા નેપાળ સામે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા. 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી. LPG સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટો સિલિન્ડરના ભાવમાં વધારો અને નવા 35 મંત્રીઓના શપથ સાથે પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: એ હવે આકાશવાણી કે અમદાવાદ બરોબર આ છોટર ભોજ કેન્દ્ર.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. રાજ્યભરમાં આજે 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો. આગામી 30 જૂન સુધી 1,10,000થી વધુ ગણતરીકારો ઘરે ઘરે જઈ ગણતરી કરશે. આ કામગીરીમાં સૌને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ જે મહાત્રાએ અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું ઘર યાદી અને મકાનોની ગણતરી એચએલઓ દરમિયાન ગણતરીદારો દ્વારા કુલ 33 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. આ સાથે બેંકની વિગત, આધારકાર્ડ કે અન્ય કોઈ માહિતી લોકો પાસેથી માંગવામાં નહીં આવે.
1: આપસાના માધ્યમથી સૌને વિનંતી છે કે આપની કોઈપણ માહિતી આના સિવાયની કોઈપણ માંગે, જેમ કે આપનું બેંક એકાઉન્ટ, આપનું પાન કાર્ડ, આપનું આધાર કાર્ડ, તો આપને એ સૌને જણાવ્યું કે આ વસ્તી ગણતરીમાં અથવા જનગણનામાં આ પ્રકારના કોઈપણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી. આપણા પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં પણ આવતા નથી, માટે એ માહિતી આપતું નહીં. એ ઉપરાંત હાલમાં સાયબર ફ્રોડથી બચવા માટે પણ સંપૂર્ણપણે યોગ્ય માહિતી લેવી જરૂરિયાત છે. આપના ઘરે જે પણ વસ્તી ગણતરી અથવા એન્યુમરેટર્સ આવશે અને સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત ક્યુઆર કોડ વાળું આઈ કાર્ડ આપેલું હશે, આપ ઈચ્છો ત્યારે ક્યુઆર કોડનું સ્કેન કરીને પણ માહિતી આપ લઈ શકો છો કે વસ્તી ગણતરી યોગ્ય છે કે નહીં.
0: રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીના પહેલા તબક્કાની કામગીરી હેઠળ જિલ્લાભરમાં 2,711 ગણતરીદારો પહેલા વિસ્તારની ઓળખ કરશે, ત્યારબાદ ઘરે ઘરે જઈ માહિતી એકત્રિત કરશે. 446 જિલ્લા નિરીક્ષક સમગ્ર કામગીરીનું નિરીક્ષણ અને સંકલન કરશે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી યોગ્ય થાય તે માટે 11 તાલુકા અને 6 નગરપાલિકામાં કુલ મળીને 3,400થી વધુ ગણતરીદારો અને નિરીક્ષકને તાલીમ અપાઈ છે. અમદાવાદના વિરમગામમાં રાજમાર્ગ વિસ્તરણ પરિયોજના માટે મોટા પાયે દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ. તંત્ર દ્વારા અત્યાર સુધી અંદાજે 4,000 ચોરસ મીટર પરથી દબાણ હટાવાયું છે. અધિકારીઓ દ્વારા કડક સુરક્ષા હેઠળ આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાનું અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિરમગામ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડિયાએ જણાવ્યું હતું.
2: 17 के वाइडनिंग के प्रोजेक्ट के दौरान विरमगाम में एंट्रेंस पे जो रोड वाइडनिंग का काम चल रहा है उसके लिए लॉ एंड ऑर्डर की सिचुएशन को ध्यान में रखते हुए एक डीवाईएसपी टोटल 15 PI और 550 पुलिस का बंदोबस्त तैनात किया गया. उपरांत लॉ एंड ऑर्डर की सिचुएशन को ध्यान में रखते हुए सभी कम्युनिटी की एक साथ मीटिंग की गई थी और सभी कम्युनिटी का हमको पूरा सहकार मिला और आगे डिमोलिशन की प्रक्रिया भी चालू है. डिमोलिशन का स्टेज रफली 400 मीटर है और टोटल 4,000 स्क्वायर मीटर जितना होता है.
0: રાજ્ય પોલીસ દ્વારા ઓપરેશન મેલ હન્ટ હેઠળ 2,289 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કરાયો. સત્તાવાર યાદી મુજબ સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ચલાવાયેલા આ અભિયાન અંતર્ગત 913 જેટલા મ્યુલ એકાઉન્ટ એટલે કે સાયબર છેતરપિંડીથી નાણાં મેળવવા માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતા સામે કાર્યવાહી કરવામાં આવી. તેમજ 565 પ્રાથમિક તપાસ અહેવાલ એટલે કે FIR નોંધી 638 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે ભારતીય રિઝર્વ બેંક RBI કૃત્રિમ બુદ્ધિમત્તા AIની મદદથી મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરશે. આ ઉપરાંત ખાતાઓના વ્યવહારને જોખમના આધારે વર્ગીકૃત કરાશે. અરવલ્લી જિલ્લામાં વિશેષ પોક્સો અદાલતે 7 દિવસમાં બીજો ચુકાદો જાહેર કરી દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા સંભળાવી છે. 1.5 વર્ષ પહેલા ધનસુરા પંથકની એક સગીરા સાથે સંકળાયેલા કેસમાં અદાલતે આ ચુકાદો આપ્યો હોવાનું સરકારી વકીલ DS પટેલે જણાવ્યું.
3: પોક્સો કોર્ટે ધનસુરા પોલીસ સ્ટેશનમાં પોક્સો કેસમાં ચુકાદો જાહેર કરી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલો છે અને આ અઠવાડિયામાં આ બીજો પોક્સો કેસમાં સજાનો ચુકાદો મામલા કોર્ટે આપેલો છે, તેથી ગુનેગારોમાં ડરનો માહોલ ઉભો થયેલો છે.
0: હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા અરવલ્લી

લાઇટ હાઉસ સર્વે નંબર 58 થી લઈ શિવરાજપુર ખાડી બેના છેડા સુધીનો સમગ્ર વિસ્તાર પ્રતિબંધ હેઠળ રહેશે. બીચની નિયમિત જાળવણી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મહેસાણામાં વડનગરને વિશ્વસ્તરનું હેરિટેજ ટાઉન એટલે કે ઐતિહાસિક વારસાની જાળવી રાખતું નગર બનાવાશે. તે માટે સરકાર દ્વારા 125 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસ અને માર્ગ સૌંદર્યકરણ પરિયોજનાના બીજા તબક્કાની કામગીરી કરાશે. આગામી ઓગસ્ટ મહિનાથી શરૂ થનારા આ કામ અંતર્ગત 13 મુખ્ય માર્ગ અને અંદાજે 9.4 કિલોમીટર લાંબા માર્ગનો હેરિટેજ વિષયવસ્તુ આધારિત વિકાસ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક વાહિદ મશહદી. ભરૂચ જિલ્લામાં તાલુકા પંચાયતોની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપ તરફથી અમલેશ્વર બેઠક પરથી હેમાક્ષીબેન પટેલ વિજેતા જાહેર થયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે વડભૂત બેઠક પરથી લક્ષ્મીબેન ટંડેલ વિજેતા જાહેર કરાયા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે માર્મિક પટેલ, પક્ષના નેતા તરીકે રાકેશ સરવણ, ગોહિલ તેમજ દંડક તરીકે વિરેન્દ્રસિંહ રાજના નામ નક્કી કરાયા છે. આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના ઉમેદવાર રાજદીપસિંહ ડાયમાની વરણી કરાઈ હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ પાટણવાડિયાની વરણી કરાઈ હતી. કારોબારી સમિતિમાં કાજલબેન પટેલ પસંદગી પામ્યા હતા, જ્યારે ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 3 સભ્યો પણ હાજર રહ્યા હતા અને કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. કોંગ્રેસના 3 સભ્યોએ પોતાના ઉમેદવારના સમર્થનમાં મતદાન કર્યું હતું, જ્યારે એક અપક્ષ સભ્યે કોઈપણ પક્ષના ઉમેદવારને મત આપ્યો નહોતો. ભરૂચના સિગામ તાલુકા પંચાયત સીટ પર વિજેતા થયેલ કિરણભાઈ યાદવ પ્રમુખ પદે અને પ્રકાશભાઈ પડિયાર ઉપપ્રમુખ પદે વિરાજમાન થયા છે. ભરૂચની નતરંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે 70 ટકાવી રાખવામાં સફળ રહી હતી. કોંગ્રેસના મહિલા સભ્યના ટેકાથી ભાજપના પ્રમુખ ચૂંટાયા હતા, જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઉપપ્રમુખ જાહેર થયા હતા. બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવડા અને ભાજપના મહામંત્રી પરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે ભાજપ સરકારના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના મહિલા સભ્યોએ ભાજપને સમર્થન આપ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને ચર્ચાઓ તેજ બની છે. ઝઘડિયા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 22 બેઠકમાંથી કુલ 19 બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો અને 3 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. હાંસોટ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી ભાજપે જીત મેળવી છે. ભરૂચ શહેરના એ ડિવિઝન ખાતે બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ ડીવાયએસપી સીકે પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે એ ડિવિઝન, બી ડિવિઝન તથા સી ડિવિઝનના પીઆઈ સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભારત ઓટોરિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એસોસિએશને જણાવ્યું હતું કે તાજેતરમાં સીએનજી ગેસના ભાવોમાં સતત વધારો થતાં રિક્ષા ચાલકો પર આર્થિક બોજ વધી રહ્યો છે, જે અંતર્ગત ભાડા વધારાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભરૂચ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને નવા રિક્ષા પરમિટ તાત્કાલિક બંધ કરવાની પણ માંગ કરાઈ હતી. આ સાથે 15 વર્ષ જૂની રિક્ષાઓ માટે વસૂલવામાં આવતી પ્રતિદિન 50 રૂપિયાની દંડ ફી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. એસોસિએશને જણાવ્યું હતું કે દૈનિક દંડની જગ્યાએ લમસમ પદ્ધતિથી દંડ વસૂલ

0: કરવામાં આવે તો રિક્ષા ચાલકોને રાહત મળી શકે. રિક્ષા ચાલકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. રાજ્યભરના પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને અંદાજે 26 લાખથી વધુની છેતરપિંડી આચરવાનો ભરૂચમાં મામલો સામે આવ્યો છે. આ મામલામાં એ ડિવિઝન પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાનું સમાચાર પત્ર લેખક વાહિદ મશાદી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આજે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અમર ભટ્ટને સાંભળીએ.

શબ્દોમાં માહિતી યાદો આકાશવાણીના ગૌરવ બનતા 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં માહિતી યાદો બુધવારે અને શનિવારે

0: आकाश मरीना अहमदाबाद वडोदरा केन्द्र पर सांभ शब्दों में महती याद
1: સાંભળતા રહેશો અમારું ડીટીએચનું પ્રસારણ. અત્યારે હવે આપશો નમસ્કાર.

नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं प्रशांत कुमार।

બનાવો. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની આજે 6 વર્ષ પૂર્ણ થયા. આ યોજના હેઠળ અત્યાર સુધી 1,12,00,000થી વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું. રાજ્યભરમાં આજે 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો. આગામી 30 જૂન સુધી 1,10,000થી વધુ ગણતરીકારો ઘરે ઘરે જઈ ગણતરી કરશે. રાજ્ય પોલીસ દ્વારા ઓપરેશન મેલ હન્ટ હેઠળ 2,289 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કરાયો. અરવલ્લી જિલ્લામાં વિશેષ પોક્સો અદાલતે 7 દિવસમાં બીજો ચુકાદો જાહેર કરી દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા સંભળાવી. હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. દેવભૂમિ દ્વારકા નજીક આવેલા શિવાજપુર બીચ પર આગામી 30 જુલાઈ સુધી નહાવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ. ગજોલ ડેમના સુકાઈ ગયેલા વિસ્તારમાંથી 6 જેટલા મગરોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું. રાજ્યની 7 જિલ્લામાં પણ આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાની કન્ટેનર કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન માટે સાગર આકલન એવોર્ડ એનાયત. ચોમાસાના આગમન પૂર્વે જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરોમાં વાવેતર માટેની તૈયારીઓ આરંભી. હવે પછીના મુખ્ય સમાચાર 7:05 અપાશે.

અને મિત્રો, આજનો દિવસ માત્ર લાગણીઓનો જ નથી પણ તંદુરસ્તીનો પણ છે, કારણ કે આજે 1 જૂને આખી દુનિયા વિશ્વ દૂધ દિવસ પણ ઉજવી રહી છે. સવારની ગરમાગરમ ચા હોય, બાળકોના દૂધનો ગ્લાસ હોય કે પછી રાત્રે સૂતી વખતે પીવાતું હળદરવાળું દૂધ, દૂધ આપણી દિનચર્યાનો એક અતૂટ હિસ્સો છે. અને દોસ્તો, આ વર્ષે 2026ની વિશ્વ દૂધ દિવસની થીમ આપણા દેશ માટે બહુ ગર્વની વાત છે, એ છે કે સેલિબ્રેટિંગ વિમેન ફાર્મર્સ. આજે આપણે એ લાખો મહિલા પશુપાલકો અને ડેરી ફાર્મર્સને સલામ કરીએ છીએ, જેમની સવારની મહેનતથી આપણા ઘર સુધી શુદ્ધ દૂધ પહોંચે છે. 2001ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા આજના દિવસની શરૂઆત થઈ હતી. વૈશ્વિક સ્તર પર દુનિયાનું લગભગ 1/4 દૂધ ઉત્પાદન ભારતમાં થાય છે અને દેશમાં દૂધ ઉત્પાદનમાં ગુજરાત એ અગ્રણી રાજ્ય છે. તો ચાલો આ શક્તિ અને સ્ફૂર્તિના દિવસને વધાવીએ અને સાંભળીએ આ ગીત. પરંતુ પહેલા આપને એ કહેવાનું પણ મન થાય છે કે જ્યારે વિશ્વ દૂધ દિવસની અને એમાં મહિલા પશુપાલકોની વાત ચાલતી હોય ત્યારે ભારતીય સિનેમાની એક એવી ફિલ્મની યાદ આવે જે આખી દૂધ ક્રાંતિ પર બનેલી હતી. જી હા, વાત કરી રહી છું મંથન ફિલ્મની. અને આ ફિલ્મનું એક અદભુત ગીત જે આજે પણ આપણને ગુજરાતના ગામડાઓમાં સવારે દૂધ લઈને જતી મહિલાઓની યાદ અપાવે છે. પ્રીતિ સાગરના અવાજમાં ગવાયેલું મંથન ફિલ્મનું આ સદાબહાર ગીત સાંભળીએ.

0: આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં માહિતી યાદો બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં માહિતી યાદો.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે હર્ષદીપ કૌર, વિભા સરાફ અને શંકર મહાદેવનને સાંભળીએ ફિલ્મ રાઝી.

આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ

0: ગુલામની સંગીત યાત્રા અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12 અને 2 મિનિટે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
2: કાર્યક્રમમાં આગળ સાંભળીએ સુનિધિ ચૌહાણ અને કરીના કપૂરની ફિલ્મ મૈં પ્રેમ કી દીવાની હું.

તો માત્ર આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, સાંજના 5:45 થઈ છે. હવે રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આજે પ્રથમ કિશન દંતાણીના સ્વરમાં પ્રાચીન ભજનો અને ત્યારબાદ ઘનશ્યામ ગઢવીના કંઠે દોહા છંદ સાંભળશો. પ્રથમ કિશન દંતાણીના સ્વરમાં પ્રાચીન ભજનો.

0: મિત્રો, આપ કિશન દંતાણીના સ્વરમાં પ્રાચીન ભજનો સાંભળી રહ્યા હતા અને હવે સાંભળીએ ઘનશ્યામ ગઢવીના કંઠે દુહા છંદ.
1: બબગાટમાં

साचा तीरथ भूली भला का विश्व महापटिका करो करमास गंगा गोमती काशी अने केदार छे एक शाम जूठा आ जगत नी खोटी खुशा मत का करो एंगाशीष लो माँ बाप नी थई जाज बेड़ो ए पार छे वंदन हजारो ए वार छे वंदन हजो माँ बाप ने वंदन ए हजारो वार छे। आर्यव्रत मा मावतर नी ज नहीं दीकरा दीकरी पूजाया ना અને વિશ્વંભર શંકર નું તો આખું કુટુંબ પૂજા એવો દાખલો છે પણ દરેક મંદિર ને દરવાજે એક ઘડિયો ગણેશ અને એક ઘડિયો હનુમાન જેના થાપન ઈ તો નજરે ચડે ગરવાજ પડે ગૌરી કે કુમાર ગલે મંજુલ મનીકો હાર મોદક હાર જાકી મુશક સવારી એન ઝાકોરામ ગાવાઈંગા બુદ્ધવત બુદ્ધિવંત એક દંત સદયાવંત સંત સુખકારી હે પછી મંગલ કારણ શોક સંકટ હરણ ગણ મતિ કે ઉધાર જાકે તાત્રી પુરારી અને બડે કવિરાય લે ગ્રંથ મે મનાય નાથ આયસે ગણપતિ તો હે મંદના અમારી આવા ઉમાજી ના પુત્ર ગણે વિઘ્ન ના હરતા છે તો અંજની ના સપૂત હનુમાનજી મહારાજ ઈ સંકટ ના ભાંગનારા છે અનન્ય વાયુ સૂત રામ દૂત બીર મારુતિ દિનેશ ઇન્દુ તારકમ ગુતારે ભવ્ય संत काज सर्व गंज नम नमो कपीश्वरा कृपाल देव कोटि वंदना सूर्य ग्रासितम महान बाल काल में पराक्रमम प्रकाशितम भवाब्धि बार ए तारते छुड़ाते भक्त बंदनम नमो कपीश्वरा कृपाल देव कोटि वंदनम आ तो नल नील जांबुवान અને અંગદ સુગ્રીવ

ને શનિવાર કો દુવાર પે કતાર જો લગાવેલો ગરાવે મલિદા તેલ ચડાવે સિંદૂર અનજા પે રામા એવન ઉરંગી બજરંગી મોજ લાવે તાકી હટાવે ઉપાધિ કરે સુખ ભરપૂર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહ લોક ઉજાગર રામ દૂત ગતુલિત બલ ધામા અનગંધન પુત્ર પવન સુત નામા મહાબીર વિક્રમ બજરંગી કુમત નિવાર સુમત કૈસાંગી અનુકાંચન વરણ બિરાજ સુવેશા કાનન કુંડલ કુંચિત કૈસા આત્મધર કર ધ્વજા બિરાજે કાંધ મુજ જને ભૂતા જય શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિધિયા બાન ગુની ગતિ ચાતુર રામ કાજ કરવે કોંગા તુર પછી પ્રભુ ચરિત સુને બે કો રસિયા રામ સિયા લખન મન બસિયા ઘોર બેકાર હો રાત ઘોર જંગલ ગજાન કેડી કટોકટી કાલ ઘડી અને હોય રણ જંગ તાકે સદા રખો વારે ગદા વારે કો પુકારે તાકા સંકટ નિવારે અને કરે સહાય બધે રંગ હનુમાન કી ધ્વનિ કા ધન મની જાગે ભાગે ઝંડ ભંડ ડાકી ની શાકી ની ભાગે ભાગે ભલા ભૂત પછી ભૂત ચેટકી ની ચોટી લાગે અને લાગે તેરી ચોકી જા એ હનુકા હુકાર હોતે ભાગે જેમ દૂત પીડા પનોતી નિવાર આ તારે કુમતી સુમતી દે પ્રગતિ કરાવે ગતિ ઉપકારી જા અનને જે મા હિતકારી દેવ જોર આવડ જાની જપ હનુ હનુ હનુ હનુ એ હનુ હનુ જા કિસી કિંડા મે રહંત હનુમંત કપિ બંદ સંગ સખા સુ ગરીબ સે મિલાવે રઘુરાય ઈ સખા ગનુ અનુપ રામ સેવક અનુપિરી બીર એ અનુપ ચરી તિરી તિંગ અનુપ સુહાય કિસકિંદા ક્ષત્રિય નું રૂપ વીર રામ લખમણ દેન આવતા જોયા બટુક નું રૂપ લઈ હનુમાનજી હામે હાલે તુલસીદાસજી ચોપાઈ ની માલિપા વર્ણન કરે.

સફર લાંબી છે. ભગવાન કે છે આમ દો રૂપમ દશરથ કે જાય અને આમ પીતું બચન માની બન આય. એ હનુમાન નું અદભુત ચરિત્ર. પછી સુંદરકાંડ ની માલિફા એ સુંદર નીકળ્યું છે. અંગદ કહે કે હું દરિયો કુદું બાકી પાછું નહીં પોગાય, પણ ક્યાં તો જાંબુવંત જાંબુવંત કે મને ગઢ પણ આવ્યું એ હવે દધી તર્યો જાય. અંગદ કે પાછું અવાય નહીં અક્ષય નો ડર. જાંબુવંત કે જેદી મારું જોબન હતું તેદી આંખના એક પલકારામાં ભગવાન જયારે વામન માંથી વિરાટ બિના બળીને પાતાળમાં દબાવ્યો ત્યારે એક જ પલકારામાં એ વિરાટ રૂપની હાથ એક વાર પરકંભા કરી ગયો હતો. પણ હવે જીવાતું નથી આ જૂની ઝોપડીમાં થઈ આંખ હે અને ઉમર જયારે આવે ડગ ડગ નહી દેખ દેહ ડગ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરંગ ચક ચક મુખ દાંત બચન ડગ પગ પગ અનપજામ ગાનું ચાર લગભગ ઝગરંગ ઝટપટ મન ચેત કપટ તજ ઘટપટ કાળ નપ

0: અને જાંબુવંતી કે છે કે હે બજરંગ બલી આપ આપ તો બાલ સમય રવિ ભક્ષ લીયો તબ તીન હું લોક ભયો અંધયારો ને દેવ ને હાની કરી બીન તી તબ છોડ દિયો રવિ કષ્ટ નિવારણ કો નહી જાનત હે જગ મેં કપી સંકટ મોચન નામ થી હારો અને હનુમાનજી ને પોતાની શક્તિ ની યાદ પાવે જામવંતજી અને તુલસીદાસજી ઈ લખે
1: કહેજી મીયા મોગર રઘુપતિ કરબાના એહી બાતી ચલે હનુમાના
0: પરમાત્માના સારંગ માંથી કોઈ બાણ છૂટ્યું હોય અમોઘ એવા બજરંગ બલી નું આ દ્રશ્ય દેખાય કાટી પટ લપેટ જટ જૂટ કોપ ગા રક્ત નયન બ્રકુટી શુંગોપ કૃત સજ્જ ધનુષ ટંકાર કીન નિશ્ચરાય બ્રદક કર બાન લીન મૃગ રાજ

0: એ લંકામાં ગયા પછી તો કાંદાજી મેળું પણ લખે, અશોક મલ બેલી બાગ બનેલી, ફૂલ જમેલી ઘટા નવેલી, ગહેરેલી અગ્નિ કર હેલી, પછી હોમ હવેલી સર્વે શૈલી હોમ અંગી, સિયા રામ અનુરંગી પછી સીતા સુધંગી, આન બિરજ ઉમંગી બજરંગીજી, બિરજ ઉમંગી ઈ બજરંગી, 9.5 લાખ વર્ષ પેલા ની આ વાત, અમર અમૃત ભરી કથા અને ઘોર કલિકાલ હાલી રહ્યો છે ત્યારે નામનો બહુ જ મોટો મહિમા છે. તુલસીદાસજી કહે છે કે કલયુગ કેવલ નામ આધારા, સમર સમર નર ઉતરાઈ પારા.
1: મિત્રો, આપ ઘનશ્યામ ગઢવીના કંઠે દુહા છંદ સાંભળી રહ્યા હતા. આ સાથે જ લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારૂ વાંચે છે. નમસ્કાર. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો આજથી સમગ્ર દેશ સાથે કચ્છ જિલ્લામાં વિધિવત પ્રારંભ થયો છે. આગામી 30 જૂન સુધી ચાલનારા આ તબક્કામાં 4000 જેટલા ગણતરીદારો કચ્છમાં ઘરે ઘરે જઈને મકાનો અને ઘરયાદીની નોંધણી કરશે. સંપૂર્ણ ડિજીટલ ફોર્મેટમાં થનારી આ કામગીરીમાં નાગરિકોને આવાસ, કુટુંબની વિગતો અને સુવિધાઓ અંગે વિવિધ 33 પ્રશ્નો પૂછી ડેટા સીધો પોર્ટલ પર અપલોડ કરાશે. અગાઉ મે માસમાં ચાલેલી સ્વગણતરી ઝુંબેશને કચ્છમાં જોઈએ તેટલો પ્રતિસાદ મળ્યો ન હતો અને માત્ર 9000 લોકોએ વિગતો ભરી હતી, જેની હવે ચકાસણી થશે. આ પ્રથમ તબક્કાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વસ્તી ગણતરીનો બીજો તબક્કો આગામી વર્ષે 9-28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજાશે. આ બીજા તબક્કામાં મુખ્ય વસ્તી ગણતરીની સાથે સાથે જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે. હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે. હવામાન વિભાગની પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી વચ્ચે કચ્છમાં પણ આજે વહેલી સવારથી ધૂપછાંવનો માહોલ જોવા મળી રહ્યો છે. પવનની ગતિ મંદ પડતા અને વાતાવરણમાં ભેજ વધતા લોકો ઉકળાટથી આકુળ વ્યાકુળ બન્યા હતા. આજે જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી અને નલિયામાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં 40-50 કિલોમીટરની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી યથાવત રાખી છે. જો કે નિષ્ણાંતોના મતે 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં પશ્ચિમી વિક્ષોભ દક્ષિણ પશ્ચિમ તરફ ફંટાતા કચ્છમાં વરસાદની તીવ્રતા ઓછી રહેવાનું અનુમાન છે. હાલ સમગ્ર જિલ્લામાં વાદળોની સામાન્ય આવન જાવન જોવા મળી રહી છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગાંધીનગરની મુલાકાત લઈ મુખ્યમંત્રી સહિત વિવિધ મંત્રીઓ સમક્ષ મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી. તેમણે દયાપર કોલેજ, જાબરી અને લૈયારી ડેમ માટે જમીન મંજૂરી, નવા વીજ સબસ્ટેશન, આરોગ્ય કેન્દ્રો અને શાળાઓ શરૂ કરવા રજૂઆતો કરી હતી. આ ઉપરાંત સ્થાનિક ઉદ્યોગોમાં રોજગારી, નર્મદા યોજનાના કામો અને રસ્તા પુલિયાના કામો સમયસર પૂર્ણ કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ મૂકી હતી. મંત્રીમંડળના સભ્યો સાથેની આ બેઠકમાં અબડાસાના વિકાસલક્ષી મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. ભુજ તાલુકાના ભુજોડી પાસે આજે ભુજ રાજકોટ રૂટની એસટી, વોલ્વો બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બંને વાહનોના ચાલકોને ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે એકત્ર થયેલા લોકોએ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. કચ્છ જિલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માતના બનાવો નાગરિકો અને તંત્ર માટે ચિંતાજનક બન્યા છે. કચ્છના ગજોડ ડેમના સુકાઈ ગયેલા ભાગમાં ફસાયેલા 6 મગરોને વન વિભાગ અને રેસ્ક્યુ ટીમે સતત 4 કલાકની ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢ્યા છે. બચાવવામાં આવેલા મગરોમાં 10 ફૂટનો એક મહાકાય મગરનો પણ સમાવેશ થાય છે. કોઈપણ મગરને ઇજા ન પહોંચે તે રીતે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી તમામ મગરોને ડેમના ઊંડા પાણીવાળા વિસ્તારમાં મુક્ત કરાયા હતા. કચ્છમાં પહેલીવાર એક જ સ્થળેથી આટલી મોટી સંખ્યામાં મગરોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું છે. મહિલાઓ સામાજિક આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બને તે હેતુથી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ભુજ ખાતે નિઃશુલ્ક જનરલ તાલીમનું આયોજન કરાયું છે. તજજ્ઞો દ્વારા આપવામાં આવનારી આ તાલીમનો સમયગાળો 1 માસનો રહેશે અને પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર પણ અપાશે. રસ ધરાવતી મહિલાઓએ ભુજ મુંદ્રા રોડ પર આવેલી સેવા સદન સ્થિત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી રૂમ નંબર 203 ખાતેથી અરજી ફોર્મ મેળવી પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી અંજાર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો આરંભ કરાયો છે. શહેરમાં જળભરાવની સમસ્યા ન સર્જાય તે માટે 15 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. વોર્ડ નંબર

થી 9 ને બે ઝોનમાં વહેંચી 2 જેસીબી અને 4 ટ્રેક્ટર દ્વારા વરસાદી નાળાઓની સફાઈ શરૂ કરવામાં આવી છે. લોકોના ઘરોમાં પાણી ન ભરાય તે રીતે આયોજન હાથ ધરાયું છે. પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકાએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

નમસ્કાર યુવા શક્તિ, નમસ્કાર યંગ ઇન્ડિયા. હું છું આપની દોસ્ત, આપની હોસ્ટ વૃષ્ટિ મહેતા, અને તમે સાંભળી રહ્યા છો તમારા સપનાઓને વાચા આપતું, તમારા વિચારોને મંચ આપતું અને તમને કાયમ કનેક્ટેડ રાખતું આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. તો તૈયાર થઈ જાઓ, કારણ કે સમય થઈ ગયો છે આપના સૌથી મનપસંદ કાર્યક્રમ યુવાણીનો. મિત્રો, આ એવો મંચ છે જ્યાં માત્ર વાતો નહીં પણ નવા વિચારોનું સર્જન થાય છે, જ્યાં માત્ર સવાલો નહીં પણ સફળતાની ચાવીઓ મળે છે. તો તમારા કામ તૈયાર રાખો, તમારી નોટબુક તૈયાર રાખો અને આજની સફર માટે થઈ જાઓ તૈયાર, કારણ કે આગામી અડધા કલાકમાં આપણે જ્ઞાન, પ્રેરણા અને મનોરંજનની ધમાકેદાર સફર કરવા જઈ રહ્યા છીએ. સો સ્ટે ટ્યુન્ડ, સ્ટે ઇન્સ્પાયર્ડ, સ્ટે કનેક્ટેડ. તો ચાલો શરૂ કરીએ યુવાણી. મિત્રો, આજના આપના યુવાણીના કાર્યક્રમમાં આપણે બે વિષય પર વાત કરવાના છીએ. એમાંનો સૌથી પ્રથમ વિષય છે વિશ્વ દૂધ દિવસ, અને બીજો વિષય છે આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીની પુણ્યતિથિ. આજના ટોપિકને શરૂ કરતા પહેલા ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગીત અને બ્રેક પછી ફરી પાછા મળીએ આપણે આ સ્ટેશન પર.

આજે 1 જૂન એટલે કે વર્લ્ડ મિલ્ક ડે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા વર્ષ 2001 થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ, જેનો મુખ્ય હેતુ આપણા જીવનના દૂધના મહત્વ અને ડેરી ક્ષેત્રના યોગદાનને વૈશ્વિક સ્તરે બિરદાવવાનો છે. આપણે સાંભળીએ છીએ ને કે દવાઓ ખાવા કરતા દૂધ પીવું 100 ગણું સારું. તો ચાલો આજે રેડિયોના માધ્યમથી દૂધ અને દેશના શ્વેત ક્રાંતિના સર્જકોની એક સફરે નીકળીએ. આપણા શાસ્ત્રોમાં દૂધને અમૃત કહ્યું છે અને વિજ્ઞાન પણ એ વાતને સ્વીકારે છે. દૂધ એ માત્ર એક પ્રવાહી નથી, પણ એક સંપૂર્ણ આહાર છે. દૂધમાં ઉચ્ચ ગુણવત્તા વાળું પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન B12, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. દૂધ એ તો બાળકોના વિકાસનો આધારસ્તંભ છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે, મજબૂત હાડકા અને તેજસ્વી મગજ માટે દૂધ અનિવાર્ય છે. આજની આપણા સૌની ભાગદોડવાળી જિંદગીમાં લાઇફસ્ટાઇલ ડિઝીઝ એટલે કે ઓસ્ટિયોપોરોસિસ કે નબળા

પૂરા વિશ્વમાં મિલ્કશેક, ચીઝ, બટર અને દહીં સ્વરૂપે દૂધનો વપરાશ આહાર સુરક્ષા માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. દૂધમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ જેવી કે પનીર, છાશ, ઘી અને માવો આપણી થાળીનો સ્વાદ અને પોષણ બંને વધારે છે. આજે આપણે જયારે એર કન્ડિશન રૂમમાં બેસીને ઠંડુ દૂધ પીએ છીએ ત્યારે ગામડાના એ પશુપાલક અને ખેડૂત મિત્રોને કેમ ભૂલાય? એ તો આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે. ડેરી ઉદ્યોગ એ ગ્રામીણ અર્થતંત્રનો સૌથી મોટો સહારાનો સ્તંભ છે. કરોડો મહિલાઓ અને નાના ખેડૂતોની આજીવિકા આ પશુપાલન પર ટકેલી છે. આપણે પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ગ્રીન ડેરી ફાર્મિંગ અને પશુ કલ્યાણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગાય ભેંસો પ્રત્યે કરુણા અને વૈજ્ઞાનિક અભિગમ એ જ સાચી પ્રગતિ છે. જો કે આજે ડેરી સેક્ટર સામે હવામાન પરિવર્તન, પશુઓમાં આવતી બીમારીઓ અને વધતા ખર્ચ જેવા અનેક પડકારો છે, પરંતુ ટેકનોલોજીના કારણે મિલ્કિંગ મશીન્સથી લઈને કોલ્ડ ચેઇન સપ્લાય અને ઓર્ગેનિક મિલ્ક પ્રોડક્શન જેવા અદભુત ઇનોવેશન પણ થઈ રહ્યા છે, જે ડેરી ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. તો આપણી ફરજ બસ એટલી જ કે લોકલ પશુપાલકોને સપોર્ટ કરીએ. જેમ કે માર્કેટમાં મળતા આર્ટિફિશિયલ ડ્રિંક્સ કે પેક્ડ કેમિકલયુક્ત પીણા છોડો. જ્યારે તમે સ્થાનિક ડેરી કે તમારા વિસ્તારના દૂધવાળા ભાઈ પાસેથી દૂધ ખરીદો છો ત્યારે તમે કોઈ એક ગરીબ પશુપાલકના ઘરનો ચૂલો સળગાવવામાં મદદ કરો છો. વોકલ ફોર લોકલ નો મંત્ર અહીં જ સાર્થક થાય છે. તો વાલા શ્રોતા મિત્રો, વિશ્વ દૂધ દિવસ એટલે માત્ર દૂધ પીવાનો દિવસ નહીં, પણ સવારના 4 વાગે ઠંડી કે વરસાદ જોયા વગર ગાય ભેંસનું દૂધ દોહીને આપણા સુધી પહોંચાડતા એ ખેડૂતો અને ડેરી ફાર્મર્સના પરિશ્રમને સલામ કરવાનો દિવસ છે. તંદુરસ્ત રહો, મસ્ત રહો, રોજ 1 ગ્લાસ દૂધ પીઓ અને દેશના પશુપાલકોનું ગૌરવ વધારતા રહો. ફરી મળીએ આપણે એક નાનકડા બ્રેક બાદ.

भी दिल में।

બધા મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, જે અમે કુશળ ચિકિત્સક દર્દીની નાળ પારખીને તેના રોગનું નિવારણ કરે છે, તેમ ઇતિહાસના કેટલાક વિરલ પુરુષો દેશની નાળ પારખીને રાષ્ટ્રને કટોકટીના સમયમાંથી હેમખેમ બહાર કાઢે છે. આજે 1 જૂન એટલે કે ભારતના રાજકીય ક્ષિતિજના એવા જ એક તેજસ્વી નક્ષત્ર દેશના 6 રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીની પુણ્યતિથિ. વર્ષ 1996માં આજની જ તારીખે આ મહાન દેશભક્તે આપણી વચ્ચેથી ચીરવિદાય લીધી હતી. આજે આકાશવાણીના માધ્યમથી આપણે તેમની પવિત્ર સ્મૃતિને નમન કરવા અને 20મી સદીના મધ્યકાળમાં લખાયેલા તેમના ગૌરવશાળી ઇતિહાસના સમયગાળાને વાગડવા માટે ભેગા થયા છીએ. નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના એક સમૃદ્ધ ખેડૂત પરિવારમાં થયો હતો. ત્યારેના સૌ વૈભવ અને સુખો તેમના કદમોમાં હતા, પરંતુ 1931માં મહાત્મા ગાંધીની એક હાકલ પર માત્ર 18 વર્ષની ઉંમરે તેમણે કોલેજનો ત્યાગ કર્યો અને આઝાદીના સંગ્રામમાં કૂદી પડ્યા. 1940 થી 1946ના સમયગાળા દરમિયાન તેમણે ભારત છોડો આંદોલન સહિત અનેક સત્યાગ્રહોમાં સક્રિય ભાગ લીધો અને યુવાનીના કિંમતી વર્ષો જેલની કાળી કોટડીઓમાં વિતાવ્યા. અસહ્ય યાતનાઓ ભોગવી પણ માતૃભૂમિને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવાનો તેમનો સંકલ્પ હિમાલય જેવો અડગ રહ્યો. આઝાદી પછી જયારે ભાષાના આધારે રાજ્યની પુનઃરચના થઈ, ત્યારે 1956માં નવગઠિત આંધ્રપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બનવાનું બહુમાન નીલમ સંજીવ રેડ્ડીને મળ્યું. 1956 થી 1964ના ગાળામાં વચ્ચે થોડા સમયને બાદ કરતા તેઓ 2 વાર મુખ્યમંત્રી પદે રહ્યા. તેમણે કૃષિ ક્ષેત્રે લાવેલી ક્રાંતિને તો કેવી જ રીતે ભૂલી શકીએ. એક ખેડૂતના દીકરા હોવાના નાતે તેઓ જાણતા હતા કે ભારતનો આત્મા ગામડામાં વસે છે. તેમણે નાગાર્જુન સાગર જેવી મોટી સિંચાઈ યોજનાઓ અને કૃષિ સુધારાઓ દ્વારા આંધ્રપ્રદેશને અન્ન ભંડાર બનાવવામાં સહી ફાળો આપ્યો. નીલમ સંજીવ રેડ્ડી 1967 થી 1969ના સમયગાળામાં દેશની 4th લોકસભાના સ્પીકર બન્યા. ગૃહની કાર્યવાહીમાં નિષ્પક્ષતા જાળવવા માટે તેમણે પોતાના પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું, જે ભારતીય લોકશાહીમાં એક આદર્શ મિસાલ છે. ત્યારબાદ 1977માં તેઓ ફરી એકવાર સર્વસંમતિથી લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આગળની વાતો કરવા માટે હવે તમારે થોડી રાહ જોવી પડશે. તો આપણે મળીએ એક નાનકડા બ્રેક પછી.

ભારતીય રાજનીતિના ઇતિહાસમાં નીલમ સંજીવ રેડ્ડીનું નામ સુવર્ણ અક્ષરે એટલા માટે અંકિત છે કારણ કે તેઓ સ્વતંત્ર ભારતના એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા જેઓ નિર્વિરોધ ચૂંટાયા હતા. 1977 થી 1982નો આ 5 વર્ષનો સમયગાળો દેશ માટે ભારે રાજકીય ઉથલપાથલ અને ઇમરજન્સી પછીનો સંક્રાંતિ કાળ હતો. વિખરાયેલા દેશને એક પાંતળે બાંધી શકે તેવા પ્રચંડ વ્યક્તિત્વની જરૂર હતી. ત્યારે 25 જુલાઈ 1977 ના રોજ દેશના તમામ પક્ષોએ પક્ષાપક્ષીની રાજનીતિથી ઉપર ઉઠીને સર્વસંમતિથી નીલમ સંજીવ રેડ્ડી પર પસંદગીનો કળશ ઢોળ્યો. આ સમયગાળા દરમિયાન તેમણે 3 અલગ અલગ વડાપ્રધાન જેમાંના મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ અને ઇન્દિરા ગાંધી સાથે કામ કરીને દેશને સ્થિરતા આપી. તેઓએ સત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચીને પણ સાદગીની પરાકાષ્ઠા બતાવી. 1977માં રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે જાહેર કર્યું કે દેશ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, તેથી તેઓ પોતાના માસિક વેતનમાં 70% સ્વૈચ્છિક કાપ મૂકશે. રાષ્ટ્રપતિ ભવનના 340 રૂમના ભવ્ય રાજશાહી વૈભવને નકારીને તેઓ એક નાનકડા મકાનમાં સામાન્ય નાગરિકની જેમ રહ્યા. 1982માં તેમનો કાર્યકાળ પૂર્ણ થયો એટલે કોઈ પણ પ્રકારના પાવર કે હોદ્દાની લાલસા વગર તેઓ સીધા પોતાના વતન અનંતપુર ચાલ્યા ગયા અને ગાયોની સેવા તથા ખેતીકામમાં પરોવાઈ ગયા. સત્તાના મોહમાયા વિના સાધુ જીવન જીવવું એ જ એમની સાચી ઓળખ હતી. ફાલો શ્રોતા મિત્રો, આજે નીલમ સંજીવ રેડ્ડી આપણી વચ્ચે સદૈવ હાજર નથી, પરંતુ 1971 થી 1982 સુધીના 5 દાયકા લાંબા જાહેર જીવનમાં તેમણે જે મૂલ્યો સ્થાપ્યા તે આપણા લોકતંત્ર માટે પ્રેરણાનો અમૂલ્ય સ્ત્રોત છે. આજના સમયમાં જ્યારે સત્તા અને હોદ્દા મેળવવા માટેની આંધળી દોટ મુકાય છે ત્યારે તેમનું જીવન આપણને શીખવે છે કે ખરો પદ માણસના હોદ્દાથી નહીં પણ તેના ત્યાગ અને સમર્પણથી ઊંચું બને છે. આજે તેમની પુણ્યતિથિ પર આકાશવાણી પરિવાર વતી દેશના આ મહાન અને નિસ્વાર્થ સપૂતને ભીના હૃદયે કોટી કોટી વંદન કરું છું. ઈશ્વર આપણને સૌને દેશ સેવાના આવા સાચા પદદર્શકના માર્ગ પર ચાલવાની શક્તિ આપે. તો બસ, સ્વસ્થ રહો, દીર્ઘાયુ બનો અને રેડિયો સાંભળતા રહો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હું આપની દોસ્ત દ્રષ્ટિ મહેતા હવે વિદાય લઉં છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.

દેશ હોવી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરત સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નપુટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી.

0: સરકાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: રોહન અને રિયાની લવ સ્ટોરી ની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેઇટર અને આખ્યું સ્પિન 4,000 નું આવ્યું બિલ. રોહન નું ધડક્યું જોર થી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કુલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ. ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
2: દરેક લેવલ દેવલ હવે છે સેલ્લી. નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. આગામી 30 જૂન સુધી ગણતરીદારો ઘરે આવીને 33 પ્રશ્ન પૂછશે. રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠકની દ્વિવાર્ષિક ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. 1 મહિનાના ખેત બચાવો અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને જૂનાગઢના ખેલાડી કાજલ વાજાએ હોંગકોંગમાં રમાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો.

0: રાજ્યભરમાં આજે પહેલી જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો છે. તે અંતર્ગત આગામી 30 જૂન સુધી ઘરયાદી અને મકાનોની ગણતરી એચએલઓ હાથ ધરાશે. 1,10,000થી વધુ ગણતરીકારો આ કામમાં જોડાશે. વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ સૌને આ કામગીરીમાં સહભાગી થવા અનુરોધ કરતા કહ્યું, ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ 33 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. સાથે જ બેંકની વિગત, આધાર કાર્ડ કે અન્ય કોઈ માહિતી લોકો પાસેથી માંગવામાં નહીં આવે તેમ પણ શ્રી માયાત્રાએ વધુમાં જણાવ્યું હતું.
1: આમાં દરેક વ્યક્તિઓ ઘરે ઘરે જઈને અંદર 33 પ્રશ્નો સામાન્ય માહિતી જે આપણે પહેલા પણ કહી હતી તે મુજબ બધી માહિતી લેશે. સૌને વિનંતી છે કે ભાઈ આપની કોઈ પણ માહિતી આના સિવાયની કોઈ પણ માંગે, જેમ કે આપણું બેંક એકાઉન્ટ, આપણું પાન કાર્ડ, આપણું આધાર કાર્ડ, તો આપણે એ સૌને જણાવ્યું કે આ વસ્તી ગણતરીમાં અથવા જનગણનામાં આપણા કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી, આપણે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં પણ આવતા નથી, પણ તે માહિતી આપતું નહીં.
0: જૂનાગઢના વંથલીના વાડલા ગામમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો. જિલ્લા કલેક્ટરે લોકો સાથે સહજ સંવાદ સાધી વસ્તી ગણતરી માટેની યોગ્ય માહિતી આપવા અનુરોધ કર્યો. ઉલ્લેખનીય છે કે જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશમાં પહેલીવાર સંપૂર્ણ ડિજીટલ માધ્યમથી આ વખતે વસ્તી ગણતરી કરાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યની 4 ખાલી થનારી રાજ્યસભાની બેઠક માટેની દ્વિવાર્ષિક ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તે અંતર્ગત આગામી 18 જૂને સવારે 9-4 વાગ્યા સુધી મતદાન અને તે જ દિવસે મતગણતરી કરાશે. આ ચૂંટણી માટે આગામી 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, તેમજ 9 જૂને તેની ચકાસણી કરાશે, જ્યારે ઉમેદવારીપત્ર પરત લેવાની છેલ્લી તારીખ 11 જૂન રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, નરહરિ અમીન, રમીલા બારા અને શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ આગામી 21 જૂને પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ 4 બેઠક ખાલી પડશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. કાયદા વિભાગે આ અંગે જાહેર કરેલા નવા ફોર્મેટ મુજબ જે સેવાઓમાં કાયદા અને નિયમ મુજબ સોગંદનામું જરૂરી હોય પરંતુ કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી ન હોય ત્યાં એક જ સમાન ફોર્મેટ સમગ્ર રાજ્યમાં માન્ય ગણાશે. આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજીટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જનસેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ થશે, જેથી ઓનલાઈન અરજી કરનારાઓને મોટી સુવિધા મળશે. નાગરિકોને વારંવાર જુદા જુદા લખાણવાળી એફિડેવિટ કરાવવાની પડતી મુશ્કેલીઓનો અંત લાવવા સરકાર દ્વારા આ વહીવટી સુધારો કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના શેરતા ગામથી ખેત બચાવો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને કર્મચારીઓ આગામી 30 જૂન સુધી ગામે ગામ જઈ ખેડૂતોને આ અભિયાન અંગે માહિતી આપશે. ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા શ્રી વાઘાણીએ ખેતીની જમીનને બચાવવા અપીલ કરતા તેમણે આ અભિયાનને ભાવિ પેઢીને સુરક્ષિત કરવાનો એક ભગીરથ પ્રયાસ ગણાવ્યું. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા આગામી સમયમાં સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરી અને મંડળીઓમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે વેચાણ કેન્દ્ર શરૂ કરાશે તેમ પણ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું. સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સનું પરિણામ જાહેર કરાયું છે. તેમાં સુરતના શૌર્ય ખેમકાએ સમગ્ર દેશમાં 43મો ક્રમાંક મેળવ્યો છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં તેમની આ સિદ્ધિ અંગે વાત કરી અને સફળતાનો મંત્ર આપ્યો છે.
2: प्रिपरेशन तो रेगुलर स्टडी से थी, उनको कंसिस्टेंटली करना है और जितना आउटपुट निकाल सकते हो उतना आउटपुट निकालना है. फैमिली बहुत खुश थी, सब खुशी से उछल कर रहे थे, बहुत अच्छी रैंक आई थी, सब बहुत खुश थे. आगे अभी मैं CS में BTech परस्यू करूंगा. मॉक बहुत इंपॉर्टेंट होते हैं. मॉक को ऐसे सोचना है कि एक्चुअल पेपर ही दे रहे हैं ताकि वो आपको प्रेशर भी फील होगा और फिर आपका जो एक्चुअल आउटपुट है वो आएगा. मैं ये एडवाइस देना चाहूंगा कि आप कंसिस्टेंट रहें और तीनों सब्जेक्ट्स को इक्वल प्रायोरिटी दें.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આજે 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવી

0: કર્યું છે. સમગ્ર વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાંથી 25% ઉત્પાદન ભારતમાં થાય છે, તેમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. આ અંગેની માહિતી આપતા કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ સૌ દૂધ ઉત્પાદકોને દૂધ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. ડાંગના વઘઈ ખાતે સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે માસ્ટાઇટ્સ નિવારણ અને નિયંત્રણ વિષયક પશુપાલન ગોષ્ઠી યોજાઈ. કાર્યક્રમનો હેતુ પશુપાલકોમાં માસ્ટાઇટ્સ એટલે કે આંચળનો સોજો રોગ અંગે જાગૃતિ લાવવા તથા દૂધાળા પશુઓના આરોગ્ય અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે જરૂરી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દૂધ ડેરી અને સહકારી સંસ્થાઓમાં સકારાત્મક અભિગમ અને નવીનતાને પ્રોત્સાહન અપાયું છે. આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું, ભારત વૈશ્વિક ડેરીનું કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં દેશના ડેરી ઉદ્યોગમાં સૌથી ઝડપી વૃદ્ધિ થવાનો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
1: गोकुल मिशन योजना के अंतर्गत भारत सरकार ने देसी नस्ल की गायों का संवर्धन इसलिए फोकस किया और इनमें बहुत अच्छे परिणाम मिल रहे हैं. बनास डेयरी जैसे कई डेयरियां बनाकर पूरे देश में ओपीडी के माध्यम से कॉमन पशुपालक का सशक्तिकरण करने का काम भारत सरकार ने किया है. बनास डेयरी प्रतिदिन 40 करोड़ से ज्यादा दूध उत्पादक महिलाओं के अकाउंट में पैसा जमा करवाता है. ये अपने आप पूरे विश्व में एक अद्भुत मॉडल है.
0: કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે. અત્યાર સુધી વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આવી જ એક કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાથી ખેડૂતોને ઘણો લાભ થયો છે. સરકારે પશુપાલકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધાનો લાભ આપતા વાવ થરાદના પશુપાલક નયના ચૌધરીએ આનંદ વ્યક્ત કર્યો છે.
2: पहले दूध का पैसा हमें मिलने में तो मिल जाते थे, लेकिन पिछले 5-7 सालों से डेयरी और सरकारी व्यवस्था के कारण दूध का पैसा सीधा हमारे बैंक खाते डीबीटी में जमा हो जाते हैं और उसके साथ साथ बनास डेयरी की तरफ से हमें 25% से ज्यादा बोनस भी मिलता है. सरकार द्वारा पशु बीमा योजना के कारण किसी आपदा या बीमारी से पशु का नुकसान होता है तो उसका मुआवजा भी हमें मिल जाता है.
0: સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું, આગામી દિવસોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ ઝડપી બનવાની શક્યતાને જોતા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢના ખેલાડી કાજલ વાજાએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. ચોરવાડ ગામના 19 વર્ષના આ ખેલાડીએ રવિવારે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની 4x100 મીટર રિલે સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. તમિલનાડુના ભાવના, હરિયાણાના આરતી અને ઉત્તરપ્રદેશના નિપમ સાથે કાજલ વાજાએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી 45.05 સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી. સાથે જ 20 વર્ષથી ઓછી ની શ્રેણીમાં અગાઉનો 45.08 સેકન્ડનો વિક્રમ તોડી તેમણે નવો રાષ્ટ્રીય વિક્રમ પણ બનાવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ વાજા અને ભારતીય રિલે ટીમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. આગામી 30 જૂન સુધી ગણતરીદારો ઘરે આવીને 33 પ્રશ્ન પૂછશે. રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠકની દ્વિવાર્ષિક ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. 1 મહિનાના ખેત બચાવો અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ.
4: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું.
3: તમે તો બચાવી લીધો દીદી.

0: আকাশবাণী ইন্দ্রনাথ রাজু পাঠিয়েছে খেলত মিত্র ম্যাটিনো কার্যক্রম গান্য চোরো।
1: রাম রাম খেলত মিত্র, রাম রাম শ্রোতা মিত্র, চালো খেলত মিত্র, আজে তুমি হুম এক বার্তা কো খেলত মিত্র। এক গান হতো, এ গানমা এক হাতা ছগনলাল અને બીજા હતા મગનલાલ। હવે છગનલાલના ઘરે કામ ચાલતું હતું, આખું ઘર રમણભમણ હતું। રહેતા ઘરમાં રસોડા બાથરૂમ ઉપરના માળનું કામ લીધું હતું, એટલે છગનલાલ જરા મૂંઝાયેલા રહેતા હતા। મગનલાલ એમના જ પાડોશી। હવે એકવાર બધા ભાઈબંધો સાંજે ગામના ચોરે બેઠા હતા આપણી જેમ, ત્યારે મગનલાલે છગનલાલને પૂછ્યું કે ભાઈ કેમ મૂંઝાયેલો રહે છે, કોઈ તકલીફ છે? છગનલાલનું ધ્યાન હોતું નથી, એ ભાઈસાબનું મગજ વિચારે ચડી ગયું હોય છે, એટલે મગનલાલ ફરી પૂછે છે, એ છગનિયા એ આ જોતો કેટલો મૂંઝવણો છે, જવાબ પણ નથી આપતો। ત્યારે છગનલાલ એકદમથી બોલે છે, હા ભાઈ મગનિયા શું કહે છે? અરે અરે કોઈ તકલીફ નથી હો, આ તો ઘરનું કામ કાઢ્યું છે ને, એક બાજુ પેલો ખેતરનો કપાસ આમ કહીને અટકી જાય છે। ત્યારે મગનલાલ એનું વાક્ય પૂરું કરે છે, કપાસ તોડીને સીધો તમે તમારે આપણા ઘેર લઈ આવજો, મૂંઝે છે શાને એમાં, મેં પહેલેથી જ ઉપરના બે ઓરડા ખાલી કરાયા છે, આજે જ મજૂરો જોડે વળાવ્યા, અને થોડા બી એને અગવડ ન બેઠી શકે પાડોશી માટે, તું તારે બધો કપાસ આપણા ઘરે મુકાવજે, જગ્યા છે જ તે, આ તો હારે રહીએ એટલે ખબર પડી કે તું તકલીફમાં છે, પણ તું તારા મોડે કેમ નથી કહેતો ભાઈ, પારકા છીએ અમે। ત્યારે છગનલાલ બોલ્યા, ના ભાઈ ના, આ તો તમારા ઘેર મહેમાન છે ને પાછો એક આખો ઓરડો મારો કપાસ રોકી લેશે, એટલે મૂંઝવાતો હતો। મગનલાલ બોલ્યા, હા તો મહેમાન છે તો શું, આ પરસાળ, આ અગાશી, આ પાછળનો ચોક, એ શું કામનો, ને હજુ વધુ જગ્યા ખૂટશે તો એક બે મહેમાન તારા ઘરે મોકલી આપીશ। ભાઈ મારું એ તારું ને તારું એ મારું, એ સહિયારા ભાવને લીધે તો આપણા ગામમાં ટકી રહ્યા છે, કેવું સાચી વાત ને? આજુબાજુ બધા જ આની વાતમાં સૂર પુરાવે છે, અને ત્યાં જ સરસ મજાની ચા આવે છે, અને બધા હસતા હસતા ચાની મિજબાની માણે છે। તો ખેડૂત મિત્રો, આ ગામનું ઐક્ય આજે ખૂબ જ જરૂરી છે। ખેડૂત એકલો ખેતી નથી કરતો, તેની સાથે એના મજૂર, પાડોશી, ઘરવાળા, ખેતરના પાડોશી, એ બધાનો સાથ સંગત હોય તો જ સારી ખેતી શક્ય બને છે। ભલે ટેકનોલોજી આવી ગઈ, બધું હાથ વગું છે, પણ આવી કોઈ સમસ્યા આવે ત્યારે પાડોશી અને ગામનો ભાઈ જ કામ લાગે। તો ચાલો ખેડૂત મિત્રો, કપાસની વાર્તા કરી તો એની પર જ આજની વાત કરીએ કે દેશી કપાસની મૂડીમાં ધ્યાનમાં રાખવાની બાબતો। ખેડૂત મિત્રો, દેશી કપાસ ભારતના મહત્વપૂર્ણ એક રોકડ પાકોમાં એક છે, અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં તેનો વિશેષ વિસ્તાર છે। કપાસની ગુણવત્તા બજારના ભાવ નક્કી કરતી એ મુખ્ય બાબત છે। કપાસની મૂડી જો યોગ્ય રીતે કરવામાં આવે તો જ ખેડૂતોને ભાવ અને નફો મળી શકે છે, જ્યારે બેદરકારીથી કરવામાં આવેલી મૂડી ગુણવત્તા ઘટાડે છે અને આર્થિક નુકસાનનું કારણ પણ બને છે। તેથી મૂડી વખતે વ્યવહારુ પદ્ધતિઓ અપનાવી ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, વાત કરીએ જીંડવાની યોગ્ય પરિપક્વતા કેવી રીતે ઓળખવી। આપણને ખબર જ છે, છતાં પણ ગામના ચોરે બેઠા છે તો વાત કરીએ કે કપાસની મૂડી માટે સૌથી અગત્યની બાબત છે પાકની યોગ્ય પરિપક્વતા ઓળખવી। જ્યારે કપાસના કાલા સંપૂર્ણપણે ખુલી જાય, કપાસ સફેદ નરમ અને સૂકો દેખાય, ત્યારે જ તે વીણી માટે યોગ્ય ગણાય છે। અડધા ખુલેલા અથવા ભેજવાળા કાલામાંથી કપાસ તોડવાથી ફાઈબરની જે મજબૂતી છે ઘટી જાય છે, તેથી બજારમાં એનો ઓછો ભાવ મળે છે। તેથી ખેડૂતોએ ઉતાવળ ન કરતા યોગ્ય સમયે વીણી કરવી જોઈએ। હવે વાત કરીએ તો વીણીનો યોગ્ય સમય કયો। વીણીનો સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। સવારના સમયે પડતા ઠાર તેમજ ભેજના કારણે કપાસ ભીનો રહે છે, ભેજવાળો કપાસ સંગ્રહ દરમિયાન સડી શકે છે અને તેથી તેની ગુણવત્તા ખરાબ થાય છે। તેથી કપાસની વીણી હંમેશા સૂર્યપ્રકાશમાં કરવી જોઈએ, આથી કપાસ સૂકો અને સ્વચ્છ મળે છે। આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો, સ્વચ્છતા અને ગુણવત્તાની જાળવણી કેવી રીતે રાખવી। તો કપાસની ગુણવત્તા જાળવવા માટે વીણી દરમિયાન સ્વચ્છતા જાળવવી

खोज मित्रों, जिस समय बाद फरी मळीने आनंद थयो। વાત કરતા હતા આપણે દેશી કપાસની વીણી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। હવે એમાં વીણીમાં અલગ અલગ તબક્કા છે એની વાત કરીએ તો કપાસના પાકમાં બધા કાલા એક સાથે તૈયાર થતા નથી, તેથી એક જ વખતમાં તમામ કપાસ તોડવો એ યોગ્ય પણ નથી। પાકની પરિપક્વતા મુજબ 3-4 વખત વીણી કરવી જોઈએ। પ્રથમ વીણીનો કપાસ વધુ સારી ગુણવત્તાનો હોય છે અને તેને અલગ રાખવાથી વધુ ભાવ મળે છે। પાછળની વીણીનો કપાસ થોડો નીચી ગુણવત્તાનો હોઈ શકે છે, તેથી તેને અલગ રાખવો જરૂરી છે। આમ ગુણવત્તા મુજબ તારણી એટલે કે ગ્રેડિંગ કરીને કપાસનું વેચાણ કરવું યોગ્ય છે। વાગડ વિસ્તારમાં થતા દેશી કપાસમાં બીજા વિસ્તારોની સરખામણીમાં કપાસની વીણી સીધી ના કરતા કાલા સાથે તોડીને કરવામાં આવે છે અને ત્યારબાદ સમય મળે ત્યારે કાલા ફોલાવીને કપાસ જુદો કરવામાં આવે છે। કાલાની વીણી ઝડપથી થાય તે હેતુથી વીણી ઉચ્ચક વજન ઉપર કરવામાં આવે છે। કપાસની વીણી સમયે જરૂરી કાળજી લઈ મજૂરોને જરૂરી માર્ગદર્શન આપી શકાય અને તે માટે વીણીના દરને કપાસની ગુણવત્તા સાથે સાંકળવા જોઈએ। વીણીનો ખર્ચ ઘટાડવાના આશયથી એક જ વીણી કરવામાં આવે તો ધૂળના રચકણો, કીટી ચોંટવાની તેમજ કેટલીક કમોસમી વરસાદથી કપાસની ગુણવત્તા ઘટી જાય છે, તારની ચમક ઓછી થાય છે અને સુવાળાપણું ઘટે છે, મજબૂતાઈ પર પણ અસર થાય છે અને રંગ ઝાંખો પડે છે, પરિણામે કપાસની કિંમત ઓછી મળે છે। તેથી કપાસની વીણી કાળા ફાટે ત્યારે જમીન પરના સૂકા પાન અને ધૂળ વગેરે ન ચોંટે તે રીતે સમયસર 2-3 વખત કરવી જોઈએ। ખેડૂત મિત્રો, વાત કરીએ આગળ તો જીવાત અને રોગગ્રસ્ત કપાસનું સંચાલન કઈ રીતે કરવું। તો ખેડૂત મિત્રો, કપાસમાં મુખ્યત્વે કળી, ફૂલ અને જીંડવાને નુકસાન કરતી ઈયળો જેવી કે ગુલાબી ઈયળ, કાબરી ઈયળ અને લીલી ઈયળ જોવા મળે છે। આવી જીવાતો કપાસના પાકને નુકસાન પહોંચાડે છે। આવી જીવાતોથી અસરગ્રસ્ત કાલામાંથી મળતો કપાસ ગુણવત્તામાં નબળો જ હોય, તેથી આવા કપાસને સારા કપાસ સાથે આપણે ભેળવતા નથી, તેને અલગ રાખીને યોગ્ય રીતે વેચાણ કરવું, આથી સમગ્ર પાકની ગુણવત્તા આપણી જળવાઈ રહે। હવે ખેડૂત મિત્રો, આગળ ભેજની અને નિયંત્રણની વાત કરતા પહેલા ફરીથી સરસ મજાનું આપણે ગુજરાતી ગીત સાંભળીએ અને ફરી ભેગા થઈએ।

હતા આપણે ભેજના નિયંત્રણ અને સુકવણી વિશેની, તો વીણી પછી કપાસને સારી રીતે સુકવવું અત્યંત જરૂરી છે. ભેજવાળા કપાસને સંગ્રહ દરમિયાન ફૂગ લાગી શકે છે, તેથી તેનું વજન તથા ગુણવત્તા બંને ઘટે છે. તેથી કપાસને સૂર્યપ્રકાશમાં પાથરીને સુકવવો જોઈએ, પરંતુ વધારે તાપમાન લાંબા સમય સુધી રાખવાથી પણ ગુણવત્તા પર અસર પડી શકે છે, જેથી યોગ્ય સંતુલન રાખવું જોઈએ. હવે સંગ્રહ વ્યવસ્થાની જો વાત કરીએ, તો વાર્તામાં જેમ વાત કરીએ એમ કે સ્વચ્છ અને મોગો ઓગળો હોવો જોઈએ, જે મગનલાલ છગનલાલને આપે છે. તો કપાસનો સંગ્રહ હંમેશા સ્વચ્છ, સૂકા અને હવા ઉજાસવાળા સ્થળે કરવો જોઈએ, જેથી તેની ગુણવત્તા જળવાઈ રહે છે. ગંદકી અથવા ભેજવાળા સ્થળે કપાસ રાખવાથી તેમાં અશુદ્ધિઓ અને ફૂગ લાગી શકે છે. કપાસને જમીન સાથે સીધો સંપર્ક ન રહે તે માટે તાડપત્રી, પ્લાસ્ટિક શીટ અથવા લાકડાના પાટિયા ઉપર રાખવો જોઈએ. બંધ અને હવાના અવરજવર વગરના સ્થળે સંગ્રહ કરવાથી કપાસમાં ભીનાશ વધી જાય છે અને તેની ગુણવત્તા બગડે છે. એટલે કપાસને ઢગલામાં ખૂબ જ ગાઢ રીતે ન રાખતા ફરતી રહે તે રીતે વ્યવસ્થા રાખવી, સમયાંતરે કપાસની તપાસ કરવી જોઈએ, તેમાં ભેજ કે જીવાતની સમસ્યા સમયસર ઓળખી શકાય. એટલા માટે હવે યોગ્ય સંગ્રહ પદ્ધતિ અપનાવીને કપાસનો સારામાં સારો બજાર ભાવ આપણે મેળવી શકીએ. તો ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ મજૂરોને આપવામાં આવતી તાલીમ અને માર્ગદર્શન. તો કપાસની વીણીમાં મજૂરોની ભૂમિકા મહત્વપૂર્ણ છે, આપણને ખબર જ છે. જો મજૂરોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ કપાસને વધુ સારી રીતે અને સ્વચ્છ રીતે વીણી શકે છે. મજૂરોને સમજાવવું જોઈએ કે કપાસમાં કચરો ન ભેળવે, અડધા ખોલેલા કાલામાંથી કપાસ ન તોડે અને અલગ અલગ ગુણવત્તાવાળો કપાસ અલગ અલગ રાખે. આ એમની તાલીમના ભાગરૂપે આપણે મજૂરોને સમજાવવું જોઈએ. તો ખેડૂત મિત્રો, વાત કરીએ આગળ યોગ્ય સાધનો અને થેલીઓનો ઉપયોગ. હવે વીણી વખતે સ્વચ્છ અને કપાસ માટે ખાસ બનાવેલી થેલીઓ અથવા કપડાના બેગનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકની ગંદી થેલીઓ અથવા ખાતરના બેગનો ઉપયોગ ખાસ ટાળવો જોઈએ. આથી કપાસની શુદ્ધતા જળવાય અને ગુણવત્તા સુધરે. હવે બજારની જે વાત કરીએ, તો બજાર માટેની તૈયારી, તો કપાસ વેચાણ પહેલા તેને સારી રીતે સાફ સૂકવેલ અને ગોઠવેલ હોવો જોઈએ. અલગ અલગ ગુણવત્તાના કપાસને અલગ અલગ રીતે પેકિંગ કરવાથી વેપારીઓ પાસેથી વધુ ભાવ મળી શકે છે. યોગ્ય ગોઠવણી અને સ્વચ્છતા ખેડૂતોને સીધો આર્થિક લાભ આપે છે. આમ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે કપાસની યોગ્ય તારવણી તેમજ સ્વચ્છતા તરફ આપણે ધ્યાન આપવું જોઈએ. હવે હવામાનની થોડી વાત કરી લઈએ, તો હાલના સમયમાં તો વરસાદની અનિયમિતતા ખેડૂતો માટે બહુ મોટો પડકાર છે, ખાસ કરીને કપાસની વીણી વખતે. વીણી દરમિયાન જો વરસાદ કે ભેજવાળું હવામાન હોય તો કપાસ તોડવાનું ટાળવું જોઈએ. ભીના થયેલા કપાસનો રંગ બદલાઈ જાય છે અને તેમાં ડાઘ પડી જતા હોવાથી તેની

પણ બજારમાં ઓછી કિંમત મળે છે, જે ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડે છે. હવે ભેજના કારણે કપાસમાં ફૂગ અને દુર્ગંધ પણ પેદા થઈ શકે છે. તેથી આપણે હવામાનની આધારથી ધ્યાનમાં રાખીને યોગ્ય સમય પર વીણી કરવાની સલાહ આપવામાં આવે છે. સ્વચ્છ અને સૂકા હવામાનમાં વીણી કરવાથી કપાસની ગુણવત્તા અને ભાવ બંને મળે છે. તો ખેડૂત મિત્રો, આવા થતી દેશી કપાસમાં વીણી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો, આમ યોગ્ય સમયે વીણી, સ્વચ્છતા જાળવી, અલગ અલગ તબક્કે વીણી કરવી અને યોગ્ય સંગ્રહ પદ્ધતિ અપનાવીને સરળ પરંતુ મહત્વપૂર્ણ બાબતો આટલી ધ્યાનમાં રાખીને આપણે સારામાં સારો નફો મેળવી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, આવી જ અવનવી વાતો સાથે આપણે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત અઠવાડિયે મળતા હોઈએ છીએ. તો ફરીથી નવી વાત સાથે મળીશું. હવે અંતમાં આપણે સાંભળીશું એક મુદ્રા.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી જણાવે છે કે ઉત્તર ગુજરાત તેમજ દીવ દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે, તેમજ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બાકીના જિલ્લાઓમાં જેમ કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર વગેરે જગ્યાએ આશરે 50-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કાંઠા વિસ્તારના ભાઈઓને, માછીમાર ભાઈઓને કોઈ સૂચના નથી. મિત્રો, હવામાન સમાચાર અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો. તો મિત્રો, આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને મ્યાનમારના કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા સંમત. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર આજથી અમલમાં આવ્યો. મલેશિયાએ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગ વેપાર અને આર્થિક સંબંધ, સંરક્ષણ અને સુરક્ષા મુદ્દાઓ, સરહદ વ્યવસ્થાપન, વિકાસ સહાય, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને પ્રાદેશિક પરિસ્થિતિ સહિત વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વાટાઘાટો પછી નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે બંને પક્ષોએ ખાસ કરીને વેપાર અને રોકાણ, વિકાસ સહયોગ, આરોગ્ય, શિક્ષણ અને ઉર્જા ક્ષેત્રોમાં ગાઢ સહયોગને પ્રોત્સાહન આપવામાં રસ દાખવ્યો હતો. તેમણે કહ્યું કે બંને પક્ષોએ લોકો વચ્ચેના સંપર્ક માટે જોડાણના મહત્વ પર પણ ભાર મૂક્યો અને કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલા પૂર્ણ કરવા માટે કામ કરવા સંમત થયા.
1: Both sides underscore the दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है.
2: ग्रोथ एंड प्रोस्पेरिटी इन रीजन.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સહિયારો બૌદ્ધ વારસો અને સદીઓ જૂનો લોકો વચ્ચેનો બંધન ભારત મ્યાનમાર સંબંધોને એક અનોખી હૂંફ આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે મ્યાનમાર ભારતનું દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર છે. તેમણે મ્યાનમારના શાંતિ અને સમાધાનના પ્રયાસ માટે ભારતના અડગ સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આંતરમંત્રી સ્તરીય પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે તમામ તેલ માર્કેટિંગ કંપનીઓ સરળ પુરવઠો જાળવા તમામ છૂટક વેપારીઓને પેટ્રોલ અને ડીઝલનો સક્રિયપણે પુરવઠો આપી રહી છે.
3: डोमेस्टिक एलपीजी घरेलू कुकिंग गैस के संबंध में पिछले 3 दिनों में 1,21,00,000 बुकिंग्स रिसीव हुई है. उसके अगेंस्ट 1,22,00,000 डिलीवरीज की गई है और 95% डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है.
0: સુશ્રી શર્માએ કહ્યું કે સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલપીજી, પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણમાં સંગ્રહખોરી અને કાળાબજાર માટે સતર્કતા વધારવા જણાવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે 6 મહિના પહેલા કરાયેલો ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ આજથી અમલમાં આવ્યો છે. આ કરારથી ભારતના શ્રમિકો, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો, કપડા તથા રમતગમત, કાપડ, કૃષિ, ઓટોમોબાઈલ જેવા વિવિધ ઉદ્યોગોને ઓમાનના બજારમાં પ્રાથમિકતા મળશે.
4: हमें विश्वास है कि व्यापक समझौता ओमान के साथ हमारे संबंधों को नई गति प्रदान करेगा. पहले दिन से ही भारत को ओमान की 98% उत्पाद श्रेणियों में शुल्क मुक्त पहुंच प्राप्त होगी और इससे भारत के ओमान को होने वाले 99% से अधिक निर्यात को लाभ मिलेगा. व्यापक आर्थिक साझेदारी समझौता सीईपीए हमारे साझा भविष्य की रूपरेखा है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ લેખ દર્શાવે છે કે ભારત ઓમાન સીઈપીએ ભારતીય નિકાસકારોને બજારમાં વૈવિધ્યકરણ, રોજગાર સર્જન વધારવા, ખેડૂતોના હિતનું રક્ષણ કરવા અને બંને દેશો વચ્ચે સંયુક્ત સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાની તક કેવી રીતે પૂરી પાડે છે. શ્રી મોદીએ કહ્યું કે આ લેખ એ વાત પર ભાર મૂકે છે કે વિકસિત દેશો સાથે વેપાર કરાર કરવાના સરકારના પ્રયાસ દરેક ભારતીયના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી રહ્યા છે. भारत અને ઓસ્ટ્રેલિયાએ મુક્ત ખુલ્લા શાંતિપૂર્ણ સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક ક્ષેત્રને જાળવવા માટે પ્રાદેશિક ભાગીદારો સાથે સહયોગ વધારવાના મહત્વને પુનઃપુષ્ટિ આપી. નવી દિલ્હીમાં ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદના બીજા સંસ્કરણ દરમિયાન બંને દેશોએ નૌવહન અને ઉડ્ડયનની સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂક્યો. આ બેઠકની સહઅધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માલ્સ દ્વારા કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ એઆઈઆર ન્યૂઝ _ એબીઆઈડીને ફોલો કરશો. તૃણમૂલ કોંગ્રેસે તેના બે ધારાસભ્યો સંદીપન સાહા અને ઋતુવ્રત બેનર્જીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને મહત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજરી અને પક્ષના નેતૃત્વની જાહેરમાં ટીકા કરવા બદલ પક્ષમાંથી છૂટા કરાયા હતા. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પક્ષમાં ચાલી રહેલા આંતરિક ઝઘડા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલતે નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા વર્તમાન પેન એન્ડ પેપર ફોર્મેટને બદલે કમ્પ્યુટર આધારિત પરીક્ષા તરીકે લેવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને અરવિંદકુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે પરીક્ષા રદ થયા પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી પહેલાથી જ પડકારોનો સામનો કરી રહી હોવાથી કમ્પ્યુટર આધારિત પુનઃ પરીક્ષા હાલની સંભાવના નથી. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 27 જુલાઈના રોજ મુલતવી રાખી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના રામસિયા ગામથી ખેતર બચાવો અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ અભિયાન એક મહિના સુધી ચાલશે.
5: શ્રી ચૌહાણે કહ્યું

0: अभियान के तहत किसानों को मिट्टी परीक्षण, सॉइल हेल्थ कार्ड, प्राकृतिक खेती, संतुलित उर्वरक उपयोग और जल संरक्षण जैसे विषयों पर जानकारी दी जाएगी। अभय गोयल, आकाशवाणी भोपाल।
1: मलेशिया आज 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાના નિયમો લાગુ કર્યા છે. આ હેઠળ ઓછામાં ઓછા 80 લાખ ઉપયોગકર્તાઓ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વય ચકાસણી પ્રણાલી લાગુ કરવી પડશે. જે કંપનીઓ તેનું પાલન નહીં કરે તેમને 1 કરોડ રિંગીટ સુધીનો દંડ થઈ શકે છે. સરકારે જણાવ્યું હતું કે આ પગલાં બાળકોને હાનિકારક સામગ્રી અને સાયબર ધમકીઓથી બચાવવા માટે છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા સહિત અન્ય દેશો પણ બાળકોના સોશિયલ મીડિયા સંચાલન પર વય આધારિત પ્રતિબંધોની જાહેરાત કરી છે. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરના આજે મુંબઈમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમનું ગઈકાલે રાત્રે તેમના મુંબઈ નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. ભારતના સૌથી પ્રખ્યાત ગાયકોમાંના એક સુમન કલ્યાણપુરે મરાઠી ભક્તિ ગીતો અને હિન્દી ફિલ્મ સંગીત દ્વારા પોતાની ઓળખ બનાવી. હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 10 સુવર્ણ, 5 રજત અને 4 કાંસ્ય સહિત 19 ચંદ્રકો જીત્યા છે. ભારત મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું. ગઈકાલે પુરૂષોની 800 મીટર દોડમાં વેંકટ રામણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. અગાઉ કાજલ, ભાવના, આરતી અને નિપમની મહિલા ટીમે 400 મીટર રિલેમાં રજત ચંદ્રક જીત્યો હતો. મહિલા રિલે ટીમે 45.05 સેકન્ડના સમય સાથે જુનિયર રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો. ભૂમિકા, તહુરા, સૈનુર અને નીરૂની 1600 મીટર રિલે ટીમ પણ સુવર્ણચંદ્રક જીત્યો હતો. પુરૂષોની રિલે ટીમે પણ 1600 મીટર રિલેમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેત્યાનુ અને સંરક્ષણ મંત્રી કાત્ઝેએ દેશના સંરક્ષણ દળને બેરૂતમાં આતંકવાદી સ્થળો પર હુમલા કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ આ હુમલાઓ બેરૂતના દયા મથકમાં સ્થાનોને લક્ષ્ય બનાવશે. હિઝબુલ્લા દ્વારા લેબનોનમાં યુદ્ધવિરામના વારંવાર ઉલ્લંઘન અને ઇઝરાયેલના શહેરી અને નાગરિકો પર હુમલાઓના જવાબમાં હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગી નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને મ્યાનમાર કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા સંમત. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રકો જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
3: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

रूपरेखा

સરહદની લીધી મુલાકાત. દેશની સુરક્ષા વ્યવસ્થામાં મોટા પરિવર્તનની કરી જાહેરાત. સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં કરવા

0: કૃષિ અને સહકાર મંત્રી અમિત શાહ કચ્છની એક દિવસની મુલાકાતે આવી ગયા. તેમણે આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું લોકાર્પણ કરીને દેશની સુરક્ષા વ્યવસ્થામાં મોટા પરિવર્તનની જાહેરાત કરી હતી. આ અંગેની અહેવાલ આપે છે પરેશ મારુ.
1: ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદ પર સ્થિત G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું લોકાર્પણ કરીને દેશની સુરક્ષા વ્યવસ્થામાં મોટા પરિવર્તનની જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર, સીમા પ્રબંધન સચિવ અને BSFના ડાયરેક્ટર જનરલ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી શાહે જણાવ્યું કે BSFની સ્થાપનાના 60મા વર્ષે સરહદ સુરક્ષાની વિભાવના બદલીને ટેરિટોરિયલ સુરક્ષાનો નવો કોન્સેપ્ટ લોન્ચ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થા હેઠળ સરહદ સુરક્ષાની જવાબદારી માત્ર સૈન્ય પૂરતી સીમિત ન રહેતા તેના સ્થાનિક જનતા, પોલીસ અને સિવિલ પ્રશાસનને પણ સક્રિય રીતે જોડવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે દેશની સરહદોને અભેદ બનાવવા માટે હજારો કરોડ રૂપિયાના રોકાણ સાથે ડ્રોન, રડાર અને આધુનિક ટેકનોલોજી આધારિત ચતુષ્કોણીય સ્માર્ટ ગ્રીડ ઉભી કરાશે. સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત પડકારરૂપ ગણાતા સિરક્રીક અને હરામી નાળા જેવા દલદલી વિસ્તારોમાં વોચ ટાવર તેમજ કનેક્ટિંગ રોડ બનાવીને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ લીક પ્રૂફ સુરક્ષા ગ્રીડ તૈયાર કરી દેવામાં આવશે, જેનાથી દેશની સરહદો કાયમ માટે સુરક્ષિત થઈ જશે.
2: આપણો કામ કરના પડતા મેં સાચું ગયા હતા કે જો ટેમ્પર

0: પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ.
1: ગાંધીધામના પ્રથમ મેયર તરીકે દિવ્યાબેન નાથાણી અને ડેપ્યુટી મેયર તરીકે નવીન ઝરૂની વરણી કરાઈ. ભચાઉ પોલીસ સ્ટેશન અને ભચાઉ ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજિક તત્વોને ડામવા અને પ્રોહિબિશન તેમજ જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સઘન સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. કંડલા બંદરે પ્રશાસને જહાજો વેરી તકે માલ ખાલી કરે તે માટે કડક વલણ અપનાવ્યું. ડીપીએ દ્વારા કાર્ગો જહાજો માટેની બર્થિંગ પોલિસીમાં આંશિક સુધારો કરતું નવું સર્ક્યુલર અમલી કરાયું. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતા વધુની કિંમતમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. નખત્રાણા પ્રાંત અધિકારી કચેરી ખાતે નાયબ કલેક્ટર ઉજ્જવલ ઉત્સવ, મામલતદાર આર કે પટેલ અને ટીડીઓ હાર્દિક કડવીની ઉપસ્થિતિમાં સ્વાગત બેઠક યોજાઈ. અદાણી સંચાલિત ટીકે જનરલ હોસ્પિટલના આહાર વિભાગ દ્વારા ભુજ સ્થિત બીએસએફ 68 બટાલિયન કેમ્પસમાં પૌષ્ટિક આહાર અને મિલેટ્સનો ઉપયોગ વિશે પર વાર્તાલાપ યોજાયો. કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ઐતિહાસિક મહત્વ ધરાવતા લખપત ગામની મુલાકાત લીધી. વિશ્વને કુરબાનીનો સંદેશ આપતા કુરબાની ઈદ એટલે કે ઈદ ઉલ અઝહાની સરહદી કચ્છ જિલ્લામાં કોમી એખલાસના વાતાવરણમાં ઉજવણી થઈ. ગાંધીધામના રોટરી સર્કલ ખાતે પૂર્વ કચ્છ ટ્રાફિક પોલીસ અને દાતા સંસ્થાઓ દ્વારા 251 ટુ વ્હીલર ચાલકોને મફત હેલ્મેટ આપી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું. અંજાર નગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અંતર્ગત જથ્થાબંધ વેપારીઓને ત્યાં દરોડા પાડી 1200 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો. અંજાર એપીએમસીમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી, રોજના 30,000 થી 40,000 બોક્સની આવક. કચ્છના જાણીતા પક્ષીવિદ જુગલ કિશોર તિવારીનું સન્માન વર્લ્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા કરવામાં આવ્યું. ગાંધીધામ ખાતે 150 લોકો એન્જિનના મેન્ટેનન્સની વ્યવસ્થા ઉભી કરાશે. નેશનલ એસોસિયેશન

સેમિનારનું આયોજન કરાયું. અંજાર નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને કોર્ટના ચુકાદા મુજબ ગ્રેજ્યુએટી તેમજ છઠ્ઠા અને સાતમા પગાર પંચના તફાવતની રકમ ચૂકવવામાં આવતા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ. આરટીઈ પ્રવેશ પ્રક્રિયા હેઠળ પ્રથમ રાઉન્ડ બાદ કચ્છમાં ખાલી રહેલી 411 બેઠકો માટે બીજો રાઉન્ડ જાહેર થતાં વધુ 189 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. કચ્છમાં 9,243 લોકોએ ઓનલાઈન સ્વ વસ્તી ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી. તમાકુ નિષેધ દિવસ અંતર્ગત માંડવીમાં તેમજ બરંદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વ્યસન મુક્તિ અભિયાનને લગતા કાર્યક્રમોનું આયોજન કરાયું. કચ્છના ગૌરવવંતા સાહિત્યકાર દુલેરાય કારાણીની કર્મભૂમિ ગુંદિયાળી પ્રાથમિક શાળામાં કારાણીજી ફરીએ મેં કારાણીજી કવિતાઓ કચ્છી ડાયરાનું આયોજન કરાયું. સમાચાર દર્પણ માટે કલ્પના શાહ, આકાશવાણી ભુજ.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રાત્રિના 9:30 થઈ છે. હવે આપ સાંભળશો અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર.